નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે શુક્રવાર, અષાઢ દિનાંક 19, શક સંવત 1948 અને જેઠ વદ દસમ તથા 11 વિક્રમ સંવત 2082, એટલે કે આજે તારીખ છે 10 જુલાઈ 2026. આજની પ્રથમ સભાના કાર્યક્રમની શરૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સભાની શરૂઆત મંગળધ્વની સાથે કરીએ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોમાં સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રસારિત થશે. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો વિષય છે મંઝિલ, વક્તા લતા હિરાણી. 6:35 આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન. 6:45 પ્રસારિત થશે ગાંધી વંદના. 7:00 સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીતો સાંભળશો. 7:55 ગીત પ્રસારિત થશે. 8:30 સવારે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે. 9:30 ગુજરાતી ગીતો પ્રસારિત થશે. 10:02 સિંધી કાર્યક્રમ અંતર્ગત સુરહાણ. 10:30 હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. 10:45 સુગમ સંગીત. 11:02 નવી ફિલ્મોના ગીતો આપ સાંભળશો. 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો. 12:02 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે અંતર્ગત સર્જક પ્રણવ ત્રિવેદી સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળશો, નિર્માણ હિતેશ માવાણી. 1:10 સુગમ સંગીતના કાર્યક્રમમાં કલ્યાણી કોઠાળકરને સાંભળશો. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. 5:50 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર પ્રસારિત થશે. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ભીખાભાઈ પરમારના કંઠે પ્રાચીન ભજનો અને વિરમભાઈ દેસાઈના કંઠે લોકગીતો પ્રસારિત થશે. 6:30 યુવવાણી. 7:22 ગામનો ચોરો. 8:00 સુર માધુરી સાંભળશો. 8:30 ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ. 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો પ્રસારિત થશે અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા બાદ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. સવારે 5:30 શહેરનું તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 80% રહેવા પામ્યું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને ઠંડા પવન સાથે વરસાદના 1-2 હળવા ઝાપટા પડવાની વકી છે. મિત્રો, સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. બરાબર 6:00 અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર સાંભળશો.

મિત્રો, અર્ચના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં પ્રથમ ભજન સાંભળીએ, તુલસીદાસની છે અને ગાયક કલાકાર છે હસમુખ પાટડિયા.

તો મિત્રો, આ ગીત સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સવારના 6:30 થઈ છે. હવે સમય છે અમૃતધારાનો. આજનો વિષય છે મંજિલ, જેના વક્તા છે લતા હિરાણી.
1: મંજિલની વાત કરવાની છે મારે. મંજિલ શબ્દ બોલું છું અને મન આખું રણઝણ થઈ જાય છે. આ શબ્દથી જાગતી ચેતના મનને ઢંઢોળે છે. ક્યાંય અટકીશ નહીં તું, વિઘ્નોથી ડરીશ નહીં તું, બસ આગળ વધ અને મંજિલને પામ. આ શબ્દનો લય અને ધ્વનિ પણ કંઈક એવો છે કે મન રણઝણ થઈ ઉઠે. ઉગતું પ્રભાત અને ઉગતો સૂર્ય, પંખીનો કલરવ, વૃક્ષોનું ડોલવું અને ફૂલોનું ખીલવું, આ બધું શાના કાજે થાય છે? દેખીતી

0: રીતે એમ લાગે કે પ્રકૃતિના તત્વોની આ જીવન લીલા માત્ર છે, એને ક્યાંય પહોંચવાનું નથી. ફૂલ ખીલીને ખરી જાય છે, ડાળી પર પ્રગટેલું પાંદડું અંતે પાનખરની ગોદમાં વિલીન થઈ જાય છે. સૂર્યને ઉગી ઉગીને અસ્ત થયા કરવાનું છે, હવાને અનંતકાળ સુધી વહ્યા કરવાનું છે. શું આ બધાને મંજિલ નથી? ચાંચમાં ચાંચ પરોવીને સ્નેહથી રસબસ થતા પંખીઓ, નાનકડા ખાબોચિયામાં પાંખો ફરફર કરતી નાહતી ચકલીઓ, કે આખો દિવસ ગુટરગું કર્યા કરતા કબૂતરો, આ બધાને જીવનમાં કોઈ ધ્યેય નથી? અને માનવીને જ સતત ધ્યેય પામવાનો સંદેશ, પરિશ્રમ કરીને મંઝિલ સુધી પહોંચવાનો આદેશ, અને ત્યારે જ એના માનવપણાની સફળતા. વાત કંઈક જુદી છે. સમગ્ર કુદરત માનવને સહજતાનો સંદેશ આપે છે. કોઈ એક લક્ષ્યની પ્રાપ્તિ માટે જે જહેમત ઉઠાવવી પડે એના કરતાં ક્યાંય વધારે જહેમત છે સહજ રહેવામાં અને સહજ સ્થિતિ જાળવી રાખવામાં. ઈશ્વરે પશુ પંખી કે પ્રકૃતિના અન્ય તત્વોને માનવી જેવું વિચારવંત મસ્તિષ્ક નથી આપ્યું, એટલે એમને આપી છે માનવી જેમાંથી પ્રેરણા લઈ શકે એવી સહજતા, જે સહજ સાધ્ય બિલકુલ નથી. કઠિનમાં કઠિન મંઝિલ જેની નજર સમક્ષ છે, એણે એની રોજબરોજની ક્રિયાઓમાં, સંબંધોમાં કે આચરણમાં રાખવી પડે આ સહજતા. જીવનના ક્રમમાં સહજતા પરોવી એ ઝીણી આંખે ઝીણા મોતી પરોવા જેવું કામ છે, કેમ કે સ્વસ્થતા વગર સહજતા સંભવે નહીં. સ્વસ્થતા અને સહજતા બંને મળીને જીવનમાં કેટલી સંવાદિતા ભરી શકે. જીવનનું આ એક ધ્યેય હોવું જ ઘટે કે જેની પ્રેરણા એને કુદરત પાસેથી મળે છે. માનવીના જીવનમાં ક્ષણે ક્ષણ પ્રગટવી જોઈતી આ કઠિન મંઝિલને કેટલા નજર સમક્ષ રાખી શકે છે? હાથ લંબાવતા મળી જાય એ મંઝિલ નહીં, આંખ ખોલતા પ્રત્યક્ષ થાય એ પણ મંઝિલ નહીં, સહજ પ્રાપ્ય હોય એ મંઝિલ નહીં. મંઝિલ આકાશમાં દૂર સુદૂર ઝીલમિલ થતી તેજ છાયા હોય, લોભાવતી હોય, ક્યારેક લલચાવતી હોય, ક્યારેક આહ્વાન આપતી હોય, અને એને પામવી દુષ્કર હોય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જેના જીવનમાં ધ્યેય છે એના રોમે રોમમાં એની ઝંખના રણઝણ્યા કરે છે. શિખર પ્રાપ્ત કરવાની ધગશ એક અભિયાન છે, એનાથી સ્ફૂર્તિ ચેતનાના તણખા ક્યારેક દજાડે ખરા, રસ્તામાં આવતા વિઘ્નો થકાવે ખરા, આસપાસના પ્રલોભનો ચિત્તને ચડાવે ખરા, અને મુસીબતો ક્યારેક માર્ગ ભૂલાવી મંઝિલથી દૂર ખેંચી જાય પણ ખરી. આ બધા ઉધામાં ખમ્યા પછી, અડગ રહ્યા પછી, માનવીના ડગલા મંઝિલની દિશામાંથી ન ડગે, અને આખરે એવી ક્ષણ આવે જ છે કે જ્યારે દિશાઓ ખળભળી ઉઠે ને મંઝિલનો સૂરજ આંગણામાં આવીને પ્રકાશી ઉઠે. ચાલ્યાનો, દોડ્યાનો, પડ્યા આખડ્યાનો કે છોલાયાનો સઘળો થાક ઉતરી જાય અને ધ્યેય પ્રાપ્તિનો પરમ આનંદ અસ્તિત્વમાં વ્યાપી રહે. આપણી મંઝિલ શું છે? જીવનમાં ધ્યેય શું છે? ક્યાં પહોંચવું છે અને શું પામવું છે? સાથે સાથે એ પણ યાદ રાખીએ કે નહીં માફ નીચું નિશાન.
1: મંઝિલ, આ વિષય પર લતા હિરાણીને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ અમૃત ધારા કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 214મો. સંગીત નિર્દેશન સતીશ ભાટિયા, ગાયક કલાકાર છે હરિહરન.

શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 214મો આપ સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સાહિત્યના પ્રયોગો પુસ્તકમાંથી પાના નંબર 175 પરથી સેવાવૃત્તિનું વાંચન. મારો ધંધો ઠીક ચાલતો હતો પણ તેથી સંતોષ ન હતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, કંઈક શારીરિક સેવા કાર્ય હોવું જોઈએ એવી ગઢમથલ મનમાં ચાલ્યા જ કરતી. એવામાં એક દિવસ એક અપંગ રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનું આપીને કાઢી મૂકતા જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો, તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી. પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હંમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ ન હતી, મારી હિંમત ન હતી. મેં તેને ગિરમિટિયાઓને અંગે ચાલતી સરકારી ઇસ્પિતાલમાં મોકલ્યો પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રૂષાનું કામ હંમેશા કરું તો કેવું સારું. ડાક્ટર બુથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે ડાક્ટર બુથના હાથ નીચે એક બહુ નાની ઇસ્પિતાલ ખુલી. આ ઇસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. તેમાં દવા આપવાને અંગે 1 થી 2 કલાકનું કામ રહેતું. તેને સારું દવા બનાવી આપનાર કોઈ પગાદાર માણસની અથવા સ્વયંસેવકની જરૂર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઓફિસમાં બેઠા સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મેજિસ્ટ્રેટની અદાલતમાં હોય, તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવા કેસો જ્યારે હોય ત્યારે તે મિસ્ટર ખાન જે મારી પાછળ આવ્યા હતા અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા તેમણે ચલાવી લેવાનું માથે લીધું ને હું આ નાનકડી ઇસ્પિતાલમાં કામ કરતો થયો. રોજ સવારના ત્યાં જ જવાનું રહેતું. આવતા જતા તેમજ ઇસ્પિતાલમાં કામ કરતા હંમેશા લગભગ 2 કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દર્દીનો કેસ સમજી લે તે ડાક્ટરને સમજાવવાનું, મને ડાક્ટર બતાવે તે દવા તૈયાર કરી દર્દીને આપવાનું હતું. આ કામથી હું દુઃખી હિન્દીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો ભાગ તામિલ અથવા તેલુગુ, અગર તો ઉત્તર હિન્દુસ્તાની ગિરમિટિયાઓનો હોય. આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઈ વેળા ઘાયલોની શુશ્રૂષા કામમાં ને બીજા દર્દીઓની માવજત કરવામાં મને તે ખૂબ ખપ લાગ્યો. બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા 2 પુત્ર થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો ને હજુય તાવે છે. સુવા વડ વગેરે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે કરવા એમ અમે બંનેએ નિશ્ચય કર્યો હતો. તેથી જો કે ડાક્ટર તેમજ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ ડાક્ટર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય. દાઈ તો હિન્દી જ રાખવાની હતી. શીખેલી હિન્દી દાઈ હિન્દુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી. એટલે મેં બાળ ઉછેરનો અભ્યાસ કરી લીધો. ડાક્ટર ત્રિભુવનદાસનું માને શિખામણ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારા વધારા સાથે છેલ્લા 2 બાળકોને મેં જાતે ઉછેર્યા એમ કહી શકાય. દાઈની મદદ દરેક વખતે થોડા જ સમય 2 માસથી વધારે તો નહીં જ લીધેલી, તે પણ મુખ્યત્વે ધર્મપત્નીની સેવાને ખાતર. બાળકોને નવડાવવા ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું. છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. ડાક્ટર ઘેર નહીં, દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તો પણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદભાગ્યે મેં આ વિષય માને શિખામણમાંથી સૂક્ષ્મ રીતે વાંચી લીધો હતો, તેથી મને ગભરાટ ન થયો. મેં જોયું કે પોતાના બાળકોને યોગ્ય રીતે ઉછેરવા હોય તો મા અને બાપ બંને બાળકોના ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ને ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારા બાળકો આજે ભોગવે છે, તે જો મેં તે વિશે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત.

આપણામાં એવો વહેમ છે કે પહેલાં 5 વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત તો એ છે કે પહેલાં 5 વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાન કાળથી માતા પિતાની શારીરિક તેમજ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડે છે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ માતાના આહાર વિહારના સારા માઠા ફળોનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતા પિતાનું અનુકરણ કરતું થઈ જાય છે અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતા પિતા ઉપર રહે છે. આ વિચારો જે સમજુ દંપતી કરશે તે તો કદી દંપતી સંઘને વિષય વાસના સંતોષવાનું સાધન નહીં બનાવે, પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિ સુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનન ક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે. શ્રોતા મિત્રો, હમણાં જ આપે કાર્યક્રમ ગાંધી વંદના અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગો પુસ્તકમાંથી સેવાવૃત્તિનું વાંચન સાંભળ્યું અને હવે આવું સાંભળીએ પૂજ્ય ગાંધીજીને પ્રિય આ ભજન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહેતા કાર્યક્રમ ગાંધી વંદના. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી.

સદાબહાર ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICMAI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવા

0: અતિ મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 લોન્ચિંગ કરતા જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની મજબૂત વિશ્વસનીયતાને કારણે આ પોલિસીની 7.5 ગીગાવોટની ક્ષમતા સામે દેશ વિદેશની અગ્રણી કંપનીઓના તેના કરતાં બમણી ક્ષમતાની માંગ સાથેના માંગણી પત્રો સરકારને મળ્યા છે. ડેટા સેન્ટરમાં સૌથી વધુ વીજળી અને પાણીની જરૂરિયાત હોવાથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે હરિત ઉર્જા જ વાપરવી પડશે, જેથી દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડિસેલિશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
1: ડેટા સેન્ટર કી પોલિસી 7.5 ગીગા કી કેપેસિટી કી જબ પોલિસી લોન્ચ હો રહી હે ઉસકે સામને પૂરે ગુજરાત મે કુલ મિલાકે જો પોલિસી આજ લોન્ચ હો રહી હૈ ઉસસે કરીબન ડબલ કેપેસિટી કી ડિમાન્ડ આજ રાજ્ય સરકાર કે પાસ દેશ એવમ દુનિયા કી લીડિંગ કંપનીઝ દ્વારા અપને ડેટા સેન્ટર ગુજરાત મે અલગ અલગ સ્થાન પર સ્થાપિત કરને કે લિયે રિક્વેસ્ટ લેટર ઉન્હોને ભેજ લિયે હૈ.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પરવડે એવું અને સુલભ બનાવવાની ઓપરેટરોને અપીલ પણ કરી.
2: टेक्नोलॉजी में कॉक्स में जो डेवलपमेंट कर रही है उससे हमारा एक मिशन है कि हमें जल्दी ही पहले नंबर पर पहुंचना है. ये इंडस्ट्री इतनी इम्पोर्टेंट है कि ये 4.5 लाख करोड़ एज ए स्टेट जीएसटी एंड सेंट्रल जीएसटी सबसे ज्यादा रेवेन्यू राज्य सरकार और भारत सरकार को देती है.
0: રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જેને લઈ નવસારી વલસાડના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી. તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ રાહતની કામગીરીની પણ સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતા ખાસ કરીને સ્વચ્છતા, સ્વચ્છ પાણી અને આરોગ્ય પર કેન્દ્રિત છે. સુરતમાં આવેલા ભારે વરસાદ અંગે શહેર અને જિલ્લાની સમીક્ષા કરતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે આરોગ્ય અંગે ઘરે ઘરે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. અમારી ટીમો તમામ પ્રકારની દવાઓ સાથે ઘરે પહોંચી રહી છે.
1: हमारी मुख्य प्राथमिकता स्वच्छता, स्वच्छ पानी और स्वास्थ्य को लेके है. डोर टू डोर सर्वे स्वास्थ्य को लेके भी चालू हो गया है और उसके अलावा भी हमने 10 जगह पे मेडिकल टेंट, मेडिकल कैंप बनाने का भी निर्णय लिया है. इसको भी छोटी मोटी बीमारी या कुछ भी प्रकार की अगर तकलीफ लग रही है तो वो कैंप में भी जाके उनकी इलाज करा सकते हैं. जहां पे भी पानी भरा था वहां आने वाले दिनों में जो पानी का समय था वो भी डबल किया गया है. हर सोसाइटी के रास्तों तक पहुंचने का प्रयास करेंगे. पहले मुख्य रास्ते साफ होंगे, बाद सोसाइटी के
0: એઆઈઆરન્યુઝ.gov.in/geo અને મારા એક સેન્ડલ એઆઈઆરન્યુઝ_bd ને ફોલો કરશો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 14 જૂનના રોજ લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ચેપ્ટરમાં 222 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 182 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 81.98% આવ્યું છે, જેમાં મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક અને વેસ્ટર્ન રિજનમાં 1લો રેન્ક આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે સીએમએ ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ સૌથી વધુ આવ્યું છે, તેમજ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આઈસીએમએઆઈના ચેરમેન સીએમએ મિતેશ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું.
3: આઈસીએમએઆઈ દ્વારા 14 જૂનના જે ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી એમાં 222 સ્ટુડન્ટ્સ અપીયર થયા હતા અને એમાંથી 182 સ્ટુડન્ટ્સે ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે. એટલે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ લગભગ 82% જેવું છે. સીએમએનું કોર્સ

0: સ્ટ્રક્ચર અત્યારે એ રીતનું બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને કોર્પોરેટ્સની જે ડિમાન્ડ્સ હોય છે એને અનુસરીને એ માંગને પૂરી પાડે છે.
1: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠકમાં પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. સતીશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. 14 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં સીઆઈઆઈના એક કાર્યક્રમમાં રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તરણ, નીતિગત સુધારાઓ અને ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને વેગ આપવા યુવા સશક્તિકરણ પહેલ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું.
2: કરીબ કરીબ 3 લાખ એ સ્ટાર્ટઅપ રજિસ્ટર હુએ હૈ ઓર ઉસમે કે 100 સે જ્યાદા યુનિકોર્ન બન ચુકે હૈ. ગુજરાત પહેલે સે હી એન્ટરપ્રિનરશિપ કા હબ રહા હૈ. યહાં ભી હમ સ્ટાર્ટઅપ કે ઇકોસિસ્ટમ બના રહે હૈ. હમારી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત કી જો પોલિસી હૈ સ્ટાર્ટઅપ કે લિયે ઉસમે ભી કાફી બદલાવ કરકે જ્યાદા એટ્રેક્ટિવ બના રહે હૈ.
1: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે વધુ વિગતો આપી.
3: આને વાલા 7 દિન કે લીએ 9 થી લેકર 15 જુલાઈ તક ઇસમે ઓર ઇસ કારણ રેન થંડરસ્ટોર્મ કા ભી સંભાવના રહેગા આઇસોલેટેડ પ્લેસીસ મે ઓર મોડરેટ ટુ રફ સી કન્ડિશન જો રહેગા. મોડરેટ ટુ રફ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ 30 થી 40 કિલોમીટર પ્રતિ ઘંટા ગાસ્ટિંગ ટુ 50 કિલોમીટર પ્રતિ ઘંટા મે સ્પીડ હોને કા સંભાવના રહેગા. 11 થી 12 જુલાઈ તો ફિશરમેન ભાઈ કે લીએ વાર્નિંગ દિયા ગયા હૈ ડે 3 ડે 4.
1: આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 70.82% છે. સ્થાપિત ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. એક અહેવાલ સાંભળીએ.
4: અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાના હેતુસર આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50% વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો સંકલ્પ પણ કરાયો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. કુલ સ્થાપિત નવીનીકરણીય અને સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ તથા સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતામાં બીજા ક્રમે છે, જ્યારે 13,45,000થી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2,37,000 રોજગારીનું સર્જન થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICAMI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, ગુજરાતી ગીતો સાંભળીએ. પ્રથમ ગીત આકાશવાણી ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં છે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત નિશા ઉપાધ્યાય અને હિતેશ પટેલના સ્વરમાં છે. રચના તુષાર શુક્લા.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ સુરેશ દલાલની આ રચના, સ્વર રેખા ઠક્કરનો છે.

ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઇરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેનીને મસદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરોક્કોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતને લઈને ઓકલેન્ડમાં ઉત્સાહનો માહોલ છે. લગભગ ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત હશે. ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય તેમજ નાગરિકો આ ઐતિહાસિક પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સ્વાગત કે લીએ ઓકલેન્ડ પૂરી તરહ તૈયાર હૈ. યહાં બસે ભારતીય

0: समुदाय के साथ साथ स्थानीय न्यूजीलैंड वासी भी पारंपरिक माओरी अभिवादन किया ओरा मोदी कहकर उनका स्वागत करने को उत्सुक हैं। महिलाएं, युवा, उद्योग जगत के प्रतिनिधि, शिक्षाविद और विभिन्न सामुदायिक संगठनों के सदस्य इस यात्रा को भारत और न्यूजीलैंड के संबंधों में एक नए अध्याय की शुरुआत मान रहे हैं। उनका विश्वास है कि प्रधानमंत्री मोदी की यह यात्रा व्यापार, शिक्षा, निवेश, खेल और सांस्कृतिक सहयोग को नई गति देगी। मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड से।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના અંતિમ પડાવની નજીક છે. શ્રી મોદી આજે મેલબોર્નમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ શ્રી મોદી આજે ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને રાજકીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વ્યાપક ચર્ચા કરશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્ર અને મુક્ત ખુલ્લા સમાવિષ્ટ ભારત પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી દરિયાઈ સુરક્ષા સહયોગ માટે એક રોડમેપ અપનાવ્યો છે. ગઈકાલે મેલબોર્નમાં ત્રીજા ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાટાઘાટો પછી એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલનબિંદુ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓ દર્શાવે છે.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
1: બાદમાં મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ ભારતને ઓસ્ટ્રેલિયમ યુરેનિયમના લાંબા ગાળાના પુરવઠા માટે વહીવટી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ વચ્ચેની વાતચીત બંને નેતાઓ વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર સમજણને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ઘૂસણખોરી મુક્ત દેશ સુનિશ્ચિત કરવા માટે મજબૂત પદ્ધતિઓ વિકસાવી રહી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
3: गृहमंत्री अमित शाह ने कहा है कि सुरक्षित सीमा, समृद्ध सीमावर्ती क्षेत्र और जागरूक समाज मिलकर देश को सुरक्षित बना सकते हैं. उन्होंने कहा कि जीवंत ग्राम कार्यक्रम के अंतर्गत पलायन रोकने, रोजगार सृजित करने और सरकारी कल्याणकारी योजनाओं का 100% कार्यान्वयन सुनिश्चित करने के लिए प्रयास किए जा रहे हैं. उन्होंने कहा कि सरकार देश को पूरी तरह से घुसपैठ मुक्त बनाने के लिए एक मजबूत व्यवस्था का निर्माण कर रही है. श्री शाह ने कहा कि सरकार 1600 किलोमीटर से अधिक लंबी भारत म्यांमार सीमा पर 31,000 करोड़ रुपए की लागत से बाड़ लगा रही है. अक्षित के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે ભારત તેના કુશળ કાર્યબળ, મજબૂત સંસ્થાઓ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત નેશનલ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં 2100થી વધુ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો છે, જે 23 લાખ વ્યવસાયિકોને સીધી રીતે રોજગારી આપે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહમદ અલ મશ્કરીએ તેમનું સ્વાગત કર્યું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિકબરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા છે. આ ત્રણેય બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે. આ ત્રણેય નેતાઓ તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા તૃણમૂળ

0: કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પ્રસ્તાવિત એક રાષ્ટ્ર એક ચૂંટણી કાયદાની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ આજે અને કાલે ગોવામાં વ્યાપક ચર્ચા કરશે. સમિતિ તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો એકત્રિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે ગોવાનો પ્રવાસ કરી રહી છે. સરકારે સ્માર્ટફોન, લેપટોપ, પહેરી શકાય તેવા સ્માર્ટ ઉપકરણો અને સ્માર્ટ ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્પ્લે એસેમ્બલી, લિથિયમ આયન કોષો અને ઇન્ડક્ટર કોઇલ મોડ્યુલોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ત્રણ મુખ્ય ઘટકોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા ત્રણ અલગ અલગ સૂચનાઓ જારી કરી છે. ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેનીને મશહદ સ્થિત ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો તેમના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા હતા. તેમના મોટા પુત્ર સૈયદ મુસ્તફા ખામનેનીએ ધાર્મિક નમાઝ અદા કરી હતી. આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા ઇઝરાયેલી હુમલામાં અયાતુલ્લા અલી ખામનેની માર્યા ગયા હતા, જેને કારણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વ્યાપક સંઘર્ષ શરૂ થયો હતો. ફૂટબોલ વિશ્વકપમાં મોરક્કોનો 2-0 હરાવીને ફ્રાન્સે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પહેલા હાફ સુધી કોઈ ગોલ થયો નહોતો. બીજા હાફમાં કાયલિન એમ્બાપ્પેએ 60મી મિનિટે અને ઓસમાન ડેમ્બેલે 66મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સને વિજય અપાવ્યો હતો. એમ્બાપ્પે 30 વર્ષની ઉંમર પહેલા વિશ્વકપમાં 20 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. ફ્રાન્સ સતત 3જી વખત વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આજે રાત્રે બીજા ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સમજૂતી, અમેરિકા ઈરાન સંઘર્ષ, સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જેવા સમાચારો જોવા મળે છે. ફૂલછાબે ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે, ચીનને ઝટકો, મથાળા હેઠળ હેડલાઇન સમાચાર બનાવ્યા છે. આ ઉપરાંત ચાબહારને નિશાન બનાવી અમેરિકાનો ભીષણ હુમલો, સુરતમાં ખાડીપુર રોકવા 500 કરોડનું પેકેજ જાહેર જેવા સમાચારોને આજના અંકમાં સ્થાન આપ્યું છે. અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુમથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક, આ ગુજરાત સમાચારની હેડલાઇન છે. આ ઉપરાંત એઆઈની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000 છટણી, ડાયાબિટીસના દર્દીઓ માટે સપ્તાહમાં ઇન્સ્યુલિનનો એક ડોઝ ભારતમાં લોન્ચ, સલાયાનું મળવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું જેવા સમાચાર જોવા મળી રહ્યા છે. અમેરિકા ઇરાન વચ્ચે જંગ જારી, એકબીજાના મથકો પર હુમલા, નવ ગુજરાત સમયની હેડલાઇન છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેનીને મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરક્કોને 2-0 હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં આ ગીત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત સાંભળશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 9 થયા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સવારે સવારે.

0: નમસ્કાર, સુપ્રભાત મિત્રો. સવારે સવારે કાર્યક્રમમાં હું ઉર્વી આપ સૌનું વરસાદી ભીંજાશ સાથે સ્વાગત કરું છું.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: પપ્પા, આપો 3000.
4: કેમ ભાઈ?
3: મારી પોકેટ મની.
4: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
3: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
4: હે
3: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
4: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
3: તમારો મોબાઈલ આવો.
4: લે લે. ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
5: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
6: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
7: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: સવારે સવારે કાર્યક્રમમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પુનઃ પ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે, અને ફોસિલ ફ્યુઅલ પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો પણ છે. આ દિવસની શરૂઆત મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના જન્મદિવસે એટલે કે આજે 10 જુલાઈ 1856ના સન્માનમાં કરવામાં આવી હતી. ટેસ્લાએ વૈકલ્પિક પ્રવાહ અને ફ્રી એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિકારી કામ કર્યું હતું. આ દિવસ કેમ જરૂરી છે? તો મિત્રો, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે સ્વચ્છ ઉર્જા જરૂરી છે. પેટ્રોલિયમ પેદાશો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું મોંઘું પડે છે. ઉર્જા બાબતે આત્મનિર્ભર બનવાથી દેશનું અર્થતંત્ર મજબૂત થાય છે, અને સૂર્ય, પવન અને પાણી જેવા સ્ત્રોત ક્યારેય ખૂટવાના નથી જ્યારે કોલસો અને તેલ મર્યાદિત છે. તો આપણી પૃથ્વીને લીલીછમ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ગ્રીન એનર્જી તરફ ડગલું માંડવાનો એક સંકલ્પ કરીએ. આવો સાંભળીએ દિલ ચાહતા હૈ ફિલ્મનું આ ગીત શ્રીનિવાસના સ્વરમાં.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે મિત્રો, તમારા ઘરની કે વાહનની કે ઓફિસની બારી હોય તો બારીની બહાર જરા નજર તો કરો. ચોમાસાની ઋતુમાં વરસાદના બે ચાર ઝાપટા પડી જાય પછી બધું કેવું ચોખ્ખું ચોખ્ખું લાગે, હે ને? અને પેલી કવિતા યાદ આવે, આવ્યો વરસાદ આવ્યો સાથે ઠંડો.

પવન લાવ્યો, ઊભા ઊભા તરુવર્ન હતા આભે નવલા રંગ પૂર્યા. મેઘરાજાએ નગાર્યા ઘૂર્યા, ધરતીએ લીલી ચાદર ઓઢી, બાળકે તરાવી કાગળની હોડી, ખેડૂતભાઈ મલ્હાર ગાતા. વીજળીના ચમકારા થાતા આવ્યો વરસાદ આવ્યો. મિત્રો, બાળકો, યુવાનો, મોટાઓ, ખેડૂતો, દરેક જણ માટે આ આહલાદક ઋતુ કંઈ કેટલીય ખુશીઓ લઈને આવે છે. નાના બાળકોને વરસાદમાં નાહવું હોય, ખેડૂત ભાઈઓ આકાશમાં જોઈને હરખાય કે હવે વાવણીના દિવસો આવ્યા, અને આપણા જીવાઓને ગરમીથી હંચકાળો મળે. અને હા, યુવાનો માટે તો આ ઋતુ પ્રેમની ઋતુ બની જાય. આવો સાંભળીએ રોટી કપડા ઓર મકાન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

આપણે વરસાદને બરાબર માણી લીધો, ગરમા ગરમ ભજીયા ખાઈ લીધા અને સોશિયલ મીડિયા પર ફોટા પણ મૂકી દીધા. પણ વાત હવે અહીંથી જ શરૂ થાય છે. આ ઋતુ જેટલી આહલાદક છે એટલી જ પોતાની સાથે

ની મોટી મુશ્કેલીઓ પણ લઈને આવે છે. તો હવે ધ્યાન શું રાખવાનું? આ દિવસોમાં હવામાં ભેજ વધી જાય એટલે બેક્ટેરિયા અને ફંગસ બહુ ઝડપથી વધે છે. ઘરમાં રાખેલા કપડાં કે ખૂણાઓમાં ફૂગ થવા લાગે છે. અને સૌથી મોટો ડર એટલે મચ્છર અને જીવાતનો. જ્યાં પાણી ભરાયું ત્યાં મચ્છરોએ પોતાનું ઘર બનાવી જ લીધું સમજો, અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મહેમાન આપણી પાછળ જ પડી જાય. એટલે જ આ દિવસોમાં ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, એ જ આપણી પહેલી ફરજ છે. તો મિત્રો, હવે માણીએ સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના સ્વરમાં ફના ફિલ્મનું આ ગીત.

મિત્રો, જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થાય ત્યારે નદીના જોરદાર પ્રવાહ સાથે પાણીમાં જળચર જીવો જેમ કે મગર, સાપ કે કાચબા પણ ખેંચાઈને રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય છે. એટલે નદી, નાળા કે સોસાયટીમાં ભરાયેલા પાણીમાં જતા પહેલા 100 વાર વિચારજો. અને હવે આ ઋતુની બીજી તરફ, એટલે કે આ ઋતુમાં શરદી, ઉધરસ, વાયરલ તાવ અને ગેસ્ટ્રો બહુ સામાન્ય રીતે થઈ જતા હોય છે. અને એનું કારણ છે ભેજવાળી હવા, બહારનું ખાવાનું, દૂષિત પાણી વગેરે. તો બને તો ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર પાણી પીવું અને ગરમ ખોરાક લેવો એ જ આ ઋતુનો સાચો મંત્ર છે. હરિહરણ અને સાધના સરગમને સાંભળીએ ફિલ્મ દહેક.

મિત્રો, ચોમાસું એ પ્રકૃતિનું વરદાન છે. બસ આપણે થોડી મર્યાદા અને સાવચેતી રાખવાની છે. વરસાદની મજા ચોક્કસ લો, પણ પોતાના સ્વાસ્થ્યને દાવ પર લગાવીને નહીં. તો ગરમ પાણી પીતા રહો, આસપાસ સફાઈ રાખો અને વરસાદના દરેક ટીપાને મન ભરીને માણો. અને હા, જો તમે વૃક્ષારોપણ કરો અને તેની કાળજી લો તો સોનામાં સુગંધ ભળે.

વરસાદની એ હેલીમાં ભીંજાવાની મજા અલગ છે, પણ ઘર આંગણે સ્વચ્છતા રાખવાની એ ફરજ છે. રોગચાળોને મચ્છર સામે જો રાખીશું પૂરતું ધ્યાન, તો જ આ ચોમાસું બનશે સાચે જ સુખનું સ્થાન. તો મિત્રો, આ સાથે જ આજનો સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની મિત્ર ઉર્વીને રજા આપશો. સવારે સવારે.

સવારે સવારે આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. સવારે સવારે

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 9:30 થઈ ચૂકી છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિરામ.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં. ગીત રચના તુષાર શુક્લની છે.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી આપની સજાગતા.

0: અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે રાસ બિહારી દેસાઈના સ્વરમાં. ગીતના શબ્દો લખ્યા છે મકરંદ દવેએ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહત્વ
5: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે પ્રખ્યાત ગીતકાર અને કવિ અસદ ભોપાલીની જન્મજયંતિ છે. તેઓ હિન્દી સિનેમાના સુવર્ણયુગના ખૂબ જ લોકપ્રિય ગીતકાર અને કવિ હતા. તેમનું સાચું નામ અસદુલ્લાહ ખાન હતું. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત દુનિયા નામની ફિલ્મથી કરી હતી. ફિલ્મ અફસાનાના પ્રખ્યાત ગીત કહાં હૈ તુથી એમને ઓળખ મળી હતી. એમના ગીતો હસ્તા હુઆ નુરાની ચહેરા અને 100 સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા આજે પણ સદાબહાર છે. તેમને મેને પ્યાર કિયા ફિલ્મના ગીત દિલ દીવાના બિન સજના કે માનેના માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને શતશત નમન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ દીપ્તિ દેસાઈને. ગીત રચના તુષાર શુક્લની છે.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 10 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજાર આજે ફરી લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 740 અંકો નિફ્ટી 250 અંકના વધારા સાથે 24,105 ને પાર. પીએમ મોદી આજે 3 દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. ઓસ્ટ્રેલિયા 3 સાંસ્કૃતિક પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવા તૈયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધિ સરહદ ક્ષેત્ર અને સતર્ક સમાજ મળીને દેશને સુરક્ષિત બનાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યકાળ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા. સરકારે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા મોબાઈલ લેપટોપ સસ્તા થશે. ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચીક બરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા. ભાજપે સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંસદીય સમિતિ ગોવામાં ચર્ચા કરશે. વેલ્શ ગાયિકા અને ગીતકાર બોની ટાયલરનું પોર્ટુગલની હોસ્પિટલમાં અવસાન. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી જાહેર કરતા રાજ્ય બનશે દેશનું ડેટા સેન્ટર હબ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી લઈને 13 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી આંશિક રીતે શરૂ કરવામાં આવશે. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ન્યૂઝ હેડલાઇન્સ ખપોએ દોસ્તો આવાંજો સ્વાગત થા કર્યું સિંધી કાર્યક્રમ સુરહાણ મેં. दोस्तों अजे सुरहाण कार्यक्रम में असी हाजिर आयो अदबी मैगजीन

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત શાશ્વત સિંઘના સ્વરમાં છે, ફિલ્મ મેટ્રો ઇન્દિનો.

બ્રેક કે બાદ આ ફિલ્મનું ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે વિશાલ દાદલાની અને ઇલિયાસા મંડોસાએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે અમન લેખાડા, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે જગદીશ જોશીની રચના
1: એકાકી.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી હેમંત શાહની રચના. તો હવે સાંભળીએ શૂન્ય પાલનપુરીની રચના અમન લેખડિયાના જ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત અમન લેખડિયાના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરાશે. નવસારીના ધોળાપીપળા પાસે ગોડાઉનમાં આગના અહેવાલ. દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની ચેતવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળીને દેશને સુરક્ષિત બનાવશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યબળ અને નવીનતા ઇકોસિસ્ટમના કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ઓમાન પહોંચ્યા. સરકારે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા મોબાઇલ અને લેપટોપ સસ્તા થશે. ભાજપે સતીશ પટેલને વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા. વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 13 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી આંશિક રીતે શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વડોદરા અને બાજવા વચ્ચે રદ રહેશે. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી. ફિફા વિશ્વકપમાં ફાન્સનો મોરોક્કોને 2-0 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવા મહિલા સિંગલ્સની ફાઇનલમાં. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ ભારતનું ગીત સાંભળીએ, અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં.

આ હતું ફિલ્મ ભૂલ ભુલૈયા 3નું ગીત. ગાયક કલાકાર હતા સોનુ નિગમ અને સાથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્માને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

મુનાવર રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળ કેન્દ્રિત વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. પ્રશિક્ષણ વર્ગો, વડોદરાના માંજલપુર વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યકરો અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની બેઠકો. પોરબંદરમાં ગુફાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પહેલ શરૂ કરાઈ. કેવ થીમ આધારિત હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી, જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય બનાવવાનો. અમદાવાદમાં 149મી રથયાત્રા અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું આયોજન. પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરાયું. વડોદરામાં 45મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ. ભાવનગરમાં 41મી રથયાત્રાની તૈયારીઓ તેજ. ગાંધીનગરની કેનેરા બેન્કની શાખામાં આજે આગનો બનાવ. અગ્નિશમન દળોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળીએ. રચના છે ભાનુશંકર વ્યાસની.

0: નવી સાડી લઈએ?
1: ના, ગયા મહિને જ તો લીધી હતી.
0: હજી એક
1: નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
0: આવી મોટી. હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ વાલા શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપ સૌનું ભાવભર્યું હેતભર્યું સ્વાગત. મીઠા આવકાર સાથે આજના કાર્યક્રમ સાથે હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, કહેવાય છે સંગ તેવો રંગ. હવે આ સંગ કોઈનો પણ હોઈ શકે, સ્વજનોનો, મિત્રોનો કે પછી પુસ્તકોનો.
5: તે પોતાનો રંગ અચૂક છોડી જાય છે, વળી તમારું વાંચન તમારા વિચારોને નિખારે છે અને વિચારો વ્યક્તિત્વને નવો ઓપ આપે છે. આ રીતે નિખરેલું એક વ્યક્તિત્વ એટલે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી પ્રણવ ત્રિવેદી.
4: કારકિર્દીની શરૂઆત કરી મોરબીથી, સિન્ડિકેટ બેંકની નોકરીથી. પિતાની સલાહ અનુસાર નવરાશના સમયમાં પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા, એ વાંચનની સાથે સાથે ચિંતન મનન કરતા કરતા એક સર્જક તરીકેનું બીજ ક્યારે રોપાઈ ગયું એ એમને પોતાને પણ ખબર ના પડી.
5: તો ચાલો સર્જક સાથે સંવાદ આ વિષય અંતર્ગત સાંભળીએ સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત.
6: નમસ્કાર શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે અવારનવાર નવી નવી પ્રતિભાઓને આપણે આકાશવાણી સ્ટુડિયોઝમાં બોલાવીએ છીએ અને તેઓ પોતાના જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં કાર્યરત હોય અને સમાજ માટે નોંધનીય પ્રદાન આપતા હોય તેવી પ્રતિભાઓને સહિયારના પ્લેટફોર્મ પર આવી અને પોતાની વાત રજૂ કરવા માટેને આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આજે પ્રણવભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે કે જેઓ એક લેખક, પત્રકાર, સાહિત્ય ક્ષેત્રમાં વક્તા અને આ ઉપરાંત જનસંપર્ક અને કમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા જેને આપણે કહીએ, તે ક્ષેત્રમાં એક ટ્રેનર તરીકેની ભૂમિકા સુંદર રીતે ભજવી રહ્યા છે. પ્રણવભાઈ ત્રિવેદી, આપનું આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
7: ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો આ તક આપવા બદલ.
6: પ્રણવભાઈ, આપ સૌપ્રથમ શ્રોતા મિત્રોને આપનું જે બેન્કિંગ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ રહેલું છે તેની આપ વાત કરશો.
7: વર્ષ 1985 બેન્કની નોકરી જોઈન કરવાનો અવસર મળ્યો અને 1985 2022 સુધી એટલે કે લગભગ 37 વર્ષ સ્ટેટ બેન્કમાં સેવા કરવાનો અવસર મળ્યો અને એ અવસર દરમિયાન અનેક માણસોનો જે પરિચય થયો એને હું મારું સદભાગ્ય એટલા માટે ગણું છું કે બેન્કિંગ એ એવો વ્યવસાય કે જેમાં સમાજના દરેક વર્ગના લોકો સાથે વાત કરવાનું બને છે.
6: પ્રણવભાઈ, આપે બેન્કિંગમાં કયા કયા ફિલ્ડ પર કામ કર્યું એની પણ આપ વાત કરશો.
7: બેન્કમાં હું દાખલ થયો ત્યારે શરૂઆતમાં તો કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર પણ નહોતા, એ સમયે બેન્કમાં દાખલ થવાનું બન્યું અને એ ઉપરાંત બેન્કની સામાન્ય કામગીરી સિવાય મેં સારો એવો સમય બેન્કના IT વિભાગમાં, એટલે કે જ્યારે બેન્કમાં કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત થઈ ત્યારથી બેન્કના સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના IT વિભાગમાં કામ કરવાની મને તક મળી અને ઘણી બધી શાખાઓને અમે કોમ્પ્યુટરાઇઝ કરી. એ કદાચ મારી કારકિર્દીનો સુવર્ણ સમય હતો કે જેમાં અમને ઘણું શીખવા પણ મળ્યું અને અમારા થકી બેન્કિંગ સેવાઓને અમે નવી ટેકનોલોજી તરફ લઈ જઈ શક્યા, એનો એક આનંદ પણ મળ્યો.
6: પ્રણવભાઈ, એમ જે આપણે વાત કરી કે એ જમાનામાં કેલ્ક્યુલેટર પણ નહોતા અને ત્યાર પછી એક આ કોમ્પ્યુટરાઇઝેશન થયું, તો એ ટ્રાન્ઝેક્શન ફેઝમાં જે મુશ્કેલીઓ હતી તેની પણ આપ વાત કરો.
7: નવા નવા કોમ્પ્યુટર જ્યારે બેન્કોમાં આવ્યા ત્યારે ખરેખર એ સમયગાળો એવો હતો કે બેન્કના સ્ટાફ તો બરાબર છે પણ ગ્રાહકો માટે પણ એ થોડી નવી વાત હતી. પણ બેન્કિંગનું જે કામકાજ છે એ નાણાકીય ક્ષેત્રનું કામકાજ હોવાને કારણે એમાં વધારે નિયમિતતા અને ભૂલ વગરનું કામ થાય એ બહુ જ જરૂરી અને એક પ્રાથમિક શરત હોય છે. તો કોમ્પ્યુટરના આવવાથી પહેલો ફાયદો એ થયો કે ગણતરીની બાબતોમાં વધારે એક્યુરસી બેન્કિંગમાં આવી. એ સિવાય સેવાઓમાં પણ, કારણ કે ATM છે, એ પછી અત્યારનું જે મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ વગેરે છે, એ બધાની પાછળ પણ આ કોમ્પ્યુટરાઇઝેશન જ જવાબદાર છે અને નવી પેઢી કે જે 2000 ની સાલ પછી એટલે કે 21મી સદીમાં

0: જે ગ્રાહકો બેન્કિંગમાં જોડાયા છે એ લોકો માટે આ બહુ મહત્વનો તબક્કો હતો. અને એ દરમિયાન અમને ઘણા અનુભવો થયા કે ગ્રાહકોએ એને આવકાર્યું પણ હોય, શરૂઆતમાં જેને આપણે ટીથિંગ પ્રોબ્લેમ કહી શકીએ એવા પ્રશ્નો આવ્યા હોય ત્યારે ગ્રાહકોની ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો કે આના કરતાં તો ચોપડા શું ખોટા હતા. પરંતુ ટેકનોલોજીને કારણે લેજરમાંથી કોમ્પ્યુટરમાં આવ્યા પછી ધીરે ધીરે હવે છેલ્લા 10 વર્ષથી આપણી સમગ્ર બેન્કિંગ ઇન્ડસ્ટ્રી બહુ સરસ રીતે સ્ટ્રીમલાઇન થઈ અને ટેકનોલોજીકલ મહત્તમ ઉપયોગ કરી રહી છે.
1: એટલે પ્રણવભાઈ, એમ કહી શકાય કે બેન્કિંગ ક્ષેત્રમાં એક ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું, જ્યાં લેજર એકાઉન્ટ્સ અને ફિઝિકલ વર્ક હતું એને બદલે હવે સંપૂર્ણપણે મોબાઈલ અને એપ્લિકેશન બેઝડ બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે. શ્રોતા મિત્રો, આપણે જે વાત કરવી છે પ્રણવભાઈની એ છે કે તેમણે બેન્કિંગની સાથે સાથે લેખન અને સાહિત્યમાં પણ અભિરૂચિ રાખી છે, પોતાનો આ શોખને જીવંત રાખ્યો છે અને તેમણે 3 પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. તો પ્રણવભાઈ, આપની આ સાહિત્ય સર્જનની વાત આપ જણાવો.
0: સાહિત્યની વાત છે એમાં મુખ્ય 2 વસ્તુ આવે છે એના સ્તંભ ગણી શકાય એવી, એક તો અનુભૂતિ અને બીજી અભિવ્યક્તિ. અનુભૂતિ દરેક પાસે હોય છે પણ અભિવ્યક્તિનું પ્રમાણ વ્યક્તિ વ્યક્તિ અલગ હોય છે. અને સાહિત્યનું બીજું કામ છે જે તે સમયગાળાના પ્રવાહોનું દસ્તાવેજીકરણ, એ પણ એ બહુ જરૂરી છે. અને પુસ્તકો પ્રસિદ્ધ કરવા પાછળનું એક હેતુ એ પણ હતો કે આપણા વિચારો આપણી અભિવ્યક્તિનું દસ્તાવેજીકરણ થાય. અંગત વાત કરું તો 1981માં એટલે કે મારી 16 વર્ષની ઉંમરે મેં મારા નાના ભાઈનું મૃત્યુ જોયું અને એ એટલી બધી સંવેદનશીલ ઘટના હતી કે ત્યાંથી જે સંવેદનાને ધાર નીકળી એ હજી આજ સુધી એવી ને એવી રહી છે. અને એ પછીના થોડા સમયમાં જ 1985માં મારે ઘરથી દૂર, કારણ કે મારું વતન ભાવનગર અને ભાવનગરથી મારે મોરબી મુકામે બેંકમાં હાજર થવાનું થયું, તો એ સમયે સ્વાભાવિક છે કે 19 વર્ષની ઉંમર પહેલીવાર ઘર છોડ્યાનો પ્રસંગ હોય અને હોમ સિકનેસ પણ હોય સ્વાભાવિક છે. એ સમયે મારા પિતાશ્રીએ મને ત્યાંના પુસ્તકાલયનું સભ્યપદ અપાયું અને કહ્યું કે જ્યારે પણ તને સમય મળે પુસ્તકો વાંચતો રહેજે. અને એ મોરબીનો મારો જે 8-10 મહિનાનો ગાળો રહ્યો એ દરમિયાન લગભગ એ સમયના શ્રેષ્ઠ પુસ્તકો મને વાંચવાની તક મળી અને એ મારા સાહિત્ય યાત્રાનો એક ગર્ભાવસ્થા માનું છું. શબ્દ સાથેની પ્રીત, સંદાન, શબ્દ સાથેનું સગપણ એ હજી આજ સુધી ચાલુ રહ્યું છે. જુદા જુદા સમયે એટલે કે પહેલી વાર પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો એમાં પણ હમણાં આપણે બેન્કિંગની વાત કરીએ સંકળાયેલી છે કે બેંકના કર્મચારીઓ વિશે એવું કહેવાય કે એ લોકો પૈસાની ગણતરીઓ વચ્ચે રહેતા હોય છે એટલે એને બહુ સાહિત્ય સાથે સંપર્ક હોતો નથી. પણ મેં એવું નિરીક્ષણ કર્યું કે બેંકના કર્મચારીઓને જો એમના સુધી કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ વાંચતા હોય છે. અને એના માટે મેં એક અમારી બેંકમાં ગ્રીન લીફ નામની એક પત્રિકા શરૂ કરી જે એક જ A4 સાઇઝના પત્રમાં બંને બાજુ ક્યાંકથી સારું વાંચ્યું હોય કે મેં પોતે લખ્યું હોય એવું પ્રિન્ટ કરી અને દરેક શાખાના કર્મચારી સુધી હું પહોંચાડતો. પછી એ લોકોને પસંદ આવ્યું અને મિત્રોએ એવી પણ માગણી કરી કે આને એક પુસ્તિકા સ્વરૂપે કંઈક પ્રસિદ્ધ કરો. એટલે એ પહેલું નિમિત્ત બન્યું 2007માં કે જે મેં ગ્રીનલીફ નામથી એક નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી. એ પછી તો લખવાનું પણ ચાલુ રહ્યું અને લોકોને વહેંચવાનું પણ ચાલુ રહ્યું. પણ સમય વીત્યો કારણ કે બદલીઓના દોરમાં ઘણા બધા જુદી જુદી જગ્યાએ ફરવાનું બન્યું અને લખવાનું સાતત્ય ઓછું થયું. પણ 2019માં ફરી વખત પુસ્તક પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ બન્યો અને એ ચબરખી નામથી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું જેને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ વર્ષ 2019ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત પણ કર્યું.
1: પ્રણવભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સાહિત્ય પરિષદે આપના આ ચબરખીને જે એવોર્ડ મળ્યો, તો આ ચબરખી પુસ્તક છે એ નિબંધ સંગ્રહ છે કે?
0: ગ્રીનલીફ અને ચબરખી એ બંને લઘુ નિબંધ કહી શકાય એવા સાહિત્ય પ્રકારનો એક સંગ્રહ, ખાસ કરીને માનવ જીવનને સ્પર્શતા અને સંવેદનાને સ્પર્શતા એવા વિચારશીલ લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ પરંપરામાં 3જું પુસ્તક 2025માં ગયા વર્ષે ભાવ વિભોર નામથી 3જું પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે જેમાં પણ આ જ પ્રકારના ચિંતનાત્મક લેખો અને વિચાર પ્રેરક લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે.
1: શ્રોતા મિત્રો, આપણે પ્રણવભાઈ સાથેની વાતચીતો ચાલુ રાખીએ. એ દરમિયાન પ્રણવભાઈ, આપની પસંદગીનું કોઈ ફિલ્મ સંગીત અથવા તો સુગમ સંગીતનું ગીત આપ જણાવો જે આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ.
0: મારા સંગ્રહમાં આમ તો ઘણા બધા ગીતો છે અને આકાશવાણી સાથેના સંપર્કો, દૂરદર્શન સાથેના સંપર્કો અને પરિવાર

ભાષામાં સાહિત્યના સંગીતના સંસ્કારને લીધે થોડી ઘણી ગ્રામોફોન રેકોર્ડ્સ વગેરે પણ સંગ્રહિત કરવાનું મને એક શોખ છે. પરંતુ ગુજરાતી સુગમ ગીતની વાત કરીએ તો રાવજી પટેલ લિખિત મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ રચના છે અને એ ભૂપેન્દ્રજીએ ગાઈ છે બહુ સુંદર અવાજમાં, અને એ ગીતને એ રચનાને અનુરૂપ અવાજમાં એ પ્રેક્ષકોને સાંભળવું ગમશે.

0: શ્રોતા મિત્રો, પ્રણવભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. બેન્કિંગ ક્ષેત્રની કારકિર્દી, સાહિત્ય સર્જન અને તેની સાથે સાથે પત્રકારિત્વ જેવા વિષયમાં પણ તેમણે સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરેલું છે. જર્નાલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. તો આંકડાઓ અને શબ્દો અને તેની સાથે સાથે આ જર્નાલિઝમ, તો આ જર્નાલિઝમ ક્ષેત્રમાં આપની મનપસંદ પ્રવૃત્તિની વાત આપણે શ્રોતા મિત્રો સાથે કરીએ.
1: આમ તો પહેલું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે એવું થયું હતું કે આ પુસ્તક પ્રસિદ્ધિ છે, અને પુસ્તક છે આમ પણ એ માસ કોમ્યુનિકેશન એટલે સામૂહિક સંદેશા વ્યવહારનું એક અગત્યનું સાધન બની રહે છે. છાપેલો અક્ષર છે આમ પણ લોકો સુધી પહોંચતો હોય છે. તો એ અર્થમાં જ્યારે પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે આ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, અને એ દરમિયાન મને એક બે મિત્રોએ એવું સૂચન કર્યું કે તમે આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું જ છે તો એની વિશેની જે કંઈ થિયરી છે, એની વિશેની બીજી વિગતો છે, એની વિશેની જે કંઈ વિશેષતાઓ છે એ તમારે જાણવી હોય તો તમે પત્રકારિતાનો અભ્યાસ કરો. અને એ સૂચન મને ગમ્યું પણ, કારણ કે એ મારી પ્રવૃત્તિને અને પ્રકૃતિને અનુકૂળ હતું. એટલે મેં રાજકોટમાં જર્નાલિઝમનો કોર્સ પણ કર્યો, ડિગ્રી પણ મેળવી, અને એ પછીના ચારેક વર્ષ પછી એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું, જેનાથી જગતના પત્રકારિતાના અને છપાયેલો અક્ષર એ જે ક્રાંતિ કરી શકે છે એની ઘણી બધી સમજ મારામાં વિકસી.
0: પ્રણવભાઈ, પત્રકારિત્વની યાત્રામાં આપને જે અનુભવ થયા તેની આપણે વાત કરીએ તો કયા કયા ક્ષેત્રના માણસો સાથે ઇન્ટરવ્યુ થયા, કોલમ શબ્દ દે આપ્યો તેની આપણે વાત કરીએ?
1: ઘણા બધા મિત્રોને મળવાનું થયું, એ કરતાં પણ સાહિત્ય સંગીત એ ક્ષેત્રની કેટલીક એવી વ્યક્તિઓને મળવાનું થયું જેણે મારા ઉપર બહુ લાંબી છાપ મૂકી છે. એમાં મુખ્યત્વે વાત કરું તો પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ, કે જેઓ નિવૃત્ત થયા પછી હાલ લોણાવડામાં છે, અને એમણે 158થી વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. નિબંધો છે, કવિતાઓ છે, સાહિત્યના અન્ય પ્રકારોમાં વિવેચન વગેરે પણ છે, સંશોધન લેખો પણ છે, એમને મળવાનું બન્યું છે. એ સિવાય ગુણવંતભાઈ શાહ, આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર અને લોકપ્રિય સાહિત્યકાર, એમની સાથે પણ ગોષ્ઠી કરી એમનો ઇન્ટરવ્યુ લેવાની પણ તક મળી છે. અને એ ઉપરાંત તુષારભાઈ શુક્લ અમદાવાદમાં, જે લોકો એમને પણ હમણાં પદ્મશ્રી મળ્યો છે. એ સિવાય પદ્મશ્રી ડૉક્ટર સુધીરભાઈ શાહ, કે જેઓ જાણીતા ન્યુરોલોજીસ્ટ છે, એમનો ઇન્ટરવ્યુ કરવાની પણ તક મળી. તો વિવિધ ક્ષેત્રોના આવા વ્યક્તિઓને, હમણાં જેમનું દેહાવસાન થયું એ પદ્મશ્રી ડૉક્ટર જોરાવરસિંહ જાદવ, એ જાદવ સાહેબનો પણ ઇન્ટરવ્યુ એમની લોકકલાના, એમના સંશોધનને, એમની સમર્પિતતાના અનુસંધાને લેવાનું બન્યું હતું. એટલે આવા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે ઇન્ટરવ્યુના બાને ઘણી બધી વાતો કરી અને એમના ક્ષેત્રની વિશેષતાઓ અને એમના ક્ષેત્રની ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરેલો.
0: પ્રણવભાઈ,

0: બધા ઇન્ટરવ્યુઝ છે એ માત્ર જેને આપણે કહીએ કે સાહિત્ય સાથે તો ખરા જ, પરંતુ એને પોડકાસ્ટ ફોર્મેટમાં રજૂ કરો છો કે નહીં?
1: મારી એક મેં યુટ્યુબ ચેનલ પોડકાસ્ટ માટે શરૂ કરી, એને નામ આપ્યું છે એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી. એમાં આ બધી વ્યક્તિઓ સાથેના અનુભવો, વાતચીતો ઉપરાંત સંસ્કૃત સાહિત્ય વિશે, સંસ્કૃત શબ્દકોશનો આધાર લઈને સંસ્કૃતના શબ્દો, કેટલાક રોચક શબ્દો હોય છે કે જેની વ્યુત્પત્તિ એટલે કે વિકાસ, આપણે બોલાતા શબ્દો છે એ ક્યાંથી આવ્યા છે એ જાણવાની જેને રસ પડે એના માટે
0: તેનો ઇતિહાસ,
1: એનો ઇતિહાસ, શબ્દોનો ઇતિહાસ, સંસ્કૃત શબ્દોનો ઇતિહાસ, ખાસ કરીને 100 વર્ષ પહેલા છપાયેલા એક શબ્દ ચિંતામણી નામના સંસ્કૃત ગ્રંથના આધારે કક્કાના ક્રમમાં એક પોડકાસ્ટમાં ક ઉપરના શબ્દોની વાત કરી, બીજામાં ખ ઉપરના શબ્દોને એવી રીતે આખો કક્કો પૂરો કરીને પણ એ યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે. તો આ પણ એક જિજ્ઞાસુઓને ગમે એવી વાત એમાં બની શકી. એ સિવાય પણ કવિતાઓ, બીજા પુસ્તકો, પુસ્તક સમીક્ષાઓ એ વિષય પણ એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી નામના મારી પોડકાસ્ટ ચેનલમાં મૂકેલા છે.
0: પ્રણવભાઈ, જેમ આપણે વાત કરી કે એક મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે, લેખક, પત્રકાર, હવે સાહિત્ય ક્ષેત્રમાં પણ આપે વક્તા, ઓરેટર તરીકે એક ઉત્તમ રોલ નિભાવ્યો છે, તો આને ક્ષેત્રની થોડીક આપણે વાત કરીએ.
1: વાતો કરવી, આમ તો વ્યક્ત થવું, વ્યક્તિ શબ્દ જ આપણી પાસે વ્યક્ત થવા ઉપરથી આવ્યો છે, એટલે એની પ્રકૃતિ મૂળભૂત રીતે શેરિંગની, વહેંચવાની પ્રકૃતિ છે. સિવિલાઇઝેશનની શરૂઆત જ કદાચ વહેંચવાથી થઈ છે, શેરિંગથી થઈ છે. કારણ કે એ પહેલા તો જ્યારે પ્રાણી અવસ્થામાં કે આદિ માનવ અવસ્થામાં માનવ હશે ત્યારે એને વહેંચ્યું નહીં હોય, પણ પોતાના પૂરતું એકઠું કર્યું છે.
0: એટલે જયારે આ વ્યાખ્યાયિત નથી થયું વહેંચવું અથવા શેરિંગ,
1: વક્તવ્યની વાત છે તો ઘણા બધા જુદા જુદા પ્રસંગોએ વક્તવ્ય જુદા જુદા વિષય ઉપર, ખાસ કરીને સાહિત્યને લગતા વિષય ઉપર આપવાનું થયું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને પણ મને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તક આપી છે કે ત્યાં હું પબ્લિક રિલેશન, ખાસ કરીને બેન્કિંગ અને બેન્કિંગ સિવાયના બીજા ક્ષેત્રો કે જ્યાં પબ્લિક રિલેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે, ત્યાં સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ, પબ્લિક રિલેશન વગેરે વિષયો પર વક્તવ્ય આપવાનું બને છે. એવી જ રીતે પીડીપીયુમાં ગાંધીનગર ખાતે પણ જર્નાલિઝમને લગતા વક્તવ્ય આપવાની તક પણ મળી છે.
0: પ્રણવભાઈ, આપણે વાતચીત ચાલુ રાખીએ એ દરમિયાન આપની પસંદગીનું વધુ એક ગીત આપણે શ્રોતા મિત્ર સાથે માણીએ.
1: જગદીશ જોશીની એક સરસ રચના છે, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ આખા આયખાનું શું, એ બહુ શ્રવણ માધુર્ય ભરેલી રચના છે, પ્રેક્ષકોને સંભળાવીએ.

0: શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ પ્રણવભાઈ ત્રિવેદી સાથે. મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી ધરાવતા પ્રણવભાઈએ પોતાની વિગત રજૂ કરી. સાહિત્ય બાબતના આપના જે અનુભવો, ખાસ કરીને વિવિધ વિષયના વ્યક્તિઓ, એક્સપર્ટ્સ, તેમની સાથેની મુલાકાતોમાંથી આપને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું? શેરિંગ તો છે જ, પણ એક આપણે જીવનમાં લાઈફ લોંગ લર્નિંગ એક્સપિરિયન્સમાંથી પણ આપણે પસાર થઈ રહ્યા હોય છે, તો આપ તેની વાત કરીએ.
1: ઘણા વર્ષો પહેલા એક શહેરમાં રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાવાનું બન્યું અને બાળપણથી ભાવનગરના વ્યક્તિ વિશેષ શ્રી માનભાઈ ભટ્ટની રક્તદાન પ્રવૃત્તિઓથી વાકેફ હતો. એટલે જ્યારે

0: મેં પોતે રક્તદાન પ્રવૃત્તિઓમાં જોડાવાનું શરૂ કર્યું ત્યારે મને એક એવું લાગ્યું કે મારે માનભાઈ ભટ્ટના આશીર્વાદ લેવા જોઈએ, એટલે મેં એમને એ સમયે પત્ર લખ્યો અને માનભાઈ ભટ્ટે તરત જ સરસ જવાબ પણ આપ્યો ને એમાં એમણે જે વાત કહીને એ આજે પણ મેં મારી હથેળીમાં હું લખીને રાખું છું એમ કહું તો ચાલે. એમણે એવું સરસ કહ્યું કે હું જે કંઈ સારી પ્રવૃત્તિ કરું છું એ ઈશ્વરનો કાસદીઓ બનીને કરું છું. આ જ વાત ગુણવંતભાઈ શાહે જુદી રીતે કહી છે કે સાહિત્ય કે કળાનું કોઈ પણ સ્વરૂપ એ ઈશ્વરની ટપાલ છે અને સાહિત્યકાર એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે આ મારું રચેલું છે કે મારી ઓનરશીપ છે મારી માલિકીનું. કળાનું કે સાહિત્યનું કે સંગીતનું કોઈ પણ સ્વરૂપ છે એ ખરેખર ઈશ્વરની ટપાલ તરીકે આવતું હોય છે. એક આપણા ચિંતક ખલીલ જિબ્રાને એવું કહ્યું છે કે બાળકો તમારા માંથી નથી આવતા, તમારા મારફત આવે છે. એટલે કે બાળકોનું પોતાનું જે અલગ અસ્તિત્વ છે અને એ જ વસ્તુ અહીં સાહિત્યને પણ લાગુ પાડી શકાય કે સાહિત્ય કે કલાનું કોઈ પણ સ્વરૂપ એ કોઈ વ્યક્તિમાંથી નથી આવતું, વ્યક્તિ મારફત આવે છે. એટલે ખરેખર આ બધી વસ્તુઓ ઈશ્વરની ટપાલ વહેંચવા જેવી પ્રવૃત્તિઓ છે એવું મને આટલા ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા અને 30 વર્ષના વાંચન પછી મને એવું લાગ્યું છે કે આપણને ઈશ્વરે કે પ્રકૃતિએ કોઈ સારી વસ્તુ સમાજ સુધી લઈ જવા માટે નિમિત્ત બનાવ્યા છે,
1: એક એજન્ટ બનાવ્યા છે
0: અને આ જો ભાવના દ્રઢ રહે ને તો આપણા થકી અપાતું સાહિત્ય વધુ સાત્વિક, વધુ સત્વશીલ અને વધુ ઉપયોગી સાબિત થશે. અહીં મને શ્રી સુધીરભાઈ દેસાઈ, આપણા એક બહુ સારા જૂના લેખક હતા, એમનું એક વાક્ય યાદ આવે છે. એમણે મને મારી એક રચનાના અનુસંધાને કહ્યું હતું કે સાહિત્ય છે હંમેશા હકારાત્મકતા પ્રગટ કરતું હોવું જોઈએ. તો સત્વશીલ સાહિત્યની પૂર્વ શરત એ છે કે એ ઈશ્વરની ટપાલ તરીકે આપણે એને ટ્રીટ કરીએ.
1: પ્રણવભાઈ, આ બેન્કિંગની કારકિર્દી સાથે સાથે જે આપણે કહીએ લેજર, એકાઉન્ટ્સ, કેલ્ક્યુલેટરના જમાનામાંથી કોમ્પ્યુટર અને ત્યાર પછી અત્યારનું હાલમાં મોબાઈલ અને એ કોમ્પ્યુટર બેઝ ટેકનોલોજીથી બેન્કિંગ ઓપરેશન્સ, ત્યાર પછી એ બધી એક જેને કહે ને આંકડાઓની માયાજાળ થઈ, આંકડાઓમાં જ જીવવાનું, તેમાંથી સાહિત્યની સાથે સાથે તમે તમારી શોખ યાત્રા ચાલુ રાખી, અભિરુચિ ચાલુ રાખી, સર્જનની પ્રક્રિયા પણ ચાલુ રાખી. અને હવે આપણે એક જે વાત કરવાની છે એ એક ટ્રેનર તરીકે, જે આપ જનસંપર્કનું ક્ષેત્ર હોય કે પછી કોમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા હોય, આ બંને ક્ષેત્રમાં આપ ટ્રેનર તરીકે પણ કાર્યરત છો, તો આપ સાહિત્ય સહયરના આંગણે આ બંને સ્કિલની વાત કરીએ.
0: ગાંધીજી વિશે એવું કહેવાય છે કે એને લખાયેલા દરેક પત્રોનો જવાબ આપતા, એટલે આ વાતમાં કોમ્યુનિકેશન કેટલું મહત્વનું છે એની ચાવી છે. સંવાદ, કોમ્યુનિકેશન અને ઘણી બધી સમાજમાં ઘણી બધી ઘટનાઓનું આપણે તટસ્થ નિરીક્ષણ કરીએ તો એવું લાગે કે અહીંયા જો આ કોમ્યુનિકેશન થઈ ગયું હોત તો કોઈ દુર્ઘટના નિવારી શકાય હોત. દરેક ફિલ્ડમાં તમે વિમાની દુર્ઘટનાની વાત કરો તો એમાં પણ કંટ્રોલ રૂમ અને વિમાન વચ્ચેનો સંપર્ક ખોરવાય છે ત્યારે જ કોઈ દુર્ઘટના બને છે. એટલે સંવાદ એ અત્યંત મહત્વનું અને અત્યંત જરૂરી, શ્વાસ પછીની કદાચ બીજી પ્રાથમિકતા હોય તો એ સંવાદની છે.
1: એટલે એ તો જ્યારે નવજાત શિશુ પૃથ્વી પર અવતરણ કરે ત્યારે પણ એ ભલે કદાચ બોલી શકતો ન હોય પરંતુ એ માતા સાથે તેનો સંવાદ સતત ચાલુ જ હોય છે. તો પ્રણવભાઈ, લોકસંપર્કના ક્ષેત્રમાં જે આપ ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યા છો તે આપ જણાવો.
0: જનસંપર્ક એ આજના ઝડપથી વિકસતા જતા અને દોડતા રહેતા સમયમાં જનસંપર્ક એવી ચાવી છે કે જેનાથી ઘણા બધા તાળા ખુલે છે. સંસ્થાઓમાં તો જનસંપર્ક અધિકારીઓ હોય છે જે એની ફરજો પ્રમાણે કામ કરતા હોય છે, પણ જનસંપર્ક એક એવું માધ્યમ છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે. હું તો એટલે સુધી કહું છું મારા વક્તવ્યમાં કે જનસંપર્ક છે એ વ્યક્તિને વૃદ્ધ થવા દેતી નથી. જે લોકો અળતા મળતા સમાજમાં ફરતા રહે છે અને સૌને મળતા રહે છે, કારણ કે પુસ્તકો વાંચવાથી તમને જ્ઞાન મળશે પણ માણસોને વાંચવાથી સમજણ મળશે અને આ સમજણ જે છે એ જ તમને જીવન વિકાસનો માર્ગ બતાવે છે. એટલે જનસંપર્કનું કામ માત્ર સંપર્કનું નથી પણ એ સંપર્કને પોતાની સમજણના વિકાસમાં, પોતાની દ્રષ્ટિના વિકાસમાં, પોતાની વિચાર પ્રક્રિયાના શુદ્ધિકરણમાં પણ ફેરવી શકાય. કારણ કે દરેક વ્યક્તિ પાસેથી, દરેકના ચહેરા વાંચવાથી કશુંક એવું આપણને મળે છે કે જે પુસ્તકોમાં નથી હોતું. એ દ્રષ્ટિએ પણ જનસંપર્ક બહુ મહત્વનું છે એવું મને લાગે છે.
1: પ્રણવભાઈ, કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ જનસંપર્કનો એક ભાગ જ છે, તો કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે આપ સમાજને કઈ રીતે પ્રદાન કરી રહ્યા છો એઝ અ ટ્રેનર?
0: કોમ્યુનિકેશન એટલે કે સંવાદ એ જેટલો સ્પષ્ટ હોય, જેમાં અનર્થની કોઈ શક્યતા ન હોય અથવા ગેરસમજની કોઈ શક્યતા ન હોય, એવો સંવાદ કે જે વધુ સ્પષ્ટ હોય, ટૂંકાણ ભર્યો હોય, એ બહુ જરૂરી છે. અને આજના સમયમાં એ એટલા માટે જરૂરી છે કે સંવાદ

0: ની કલા આપણે હવે મોબાઈલ યુગમાં, ચેટિંગના યુગમાં આપણે ભૂલી રહ્યા છીએ કે સંવાદથી શું સિદ્ધ થઈ શકે. એવા સમયે સંવાદ બાબતે જાગરૂકતા કેળવીએ અને એનાથી એક કેળવણી લઈ અને પછી સંવાદ કરીએ તો એના વધુ સારા ફળ આપણને મળે. એટલે હું દરેક મારા વક્તવ્યોમાં સંવાદના પ્રશિક્ષણમાં પણ એ બહાર આપતો હોઉં છું કે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી સમાજ અને વ્યક્તિથી વિશ્વ, આ ત્રણેય સ્તરે સંવાદ બહુ જરૂરી છે, સાતત્યપૂર્ણ સંવાદ બહુ જરૂરી છે.
1: પ્રણવભાઈ, છેલ્લે આપણે વાત કરીએ આકાશવાણી સાથેના આપના અનુભવોની.
0: હું રાજકોટ હતો એ દરમિયાન અને અમદાવાદ આવ્યા પછી પણ આકાશવાણીનો સતત સંપર્ક રહ્યો છે. આ અગાઉ આકાશવાણીના અન્ય કાર્યક્રમો માટે પણ આકાશવાણીમાં આવવાનું થયું છે અને એના આટલા વર્ષોની સફર છે અને લોકોની ચાહના છે એ જ બતાવે છે કે એ આપણી સમાજ વ્યવસ્થાનું એક મનોરંજન માટે નહીં પણ માહિતી અને કેળવણી એ બંને ક્ષેત્રમાં સમાજ જાગૃતિમાં અને સમાજના બીજા કોઈ દૂષણો કે અંધશ્રદ્ધાથી માંડીને કોઈ પણ જે નબળી બાજુ છે એ દૂર કરવામાં આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવતું આવ્યું છે અને હજી પણ ભજવતું રહેશે જ એવી શ્રદ્ધા તો છે જ.
1: આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવવા માટે અને આપના જે લાઈફ લેસન્સ છે તે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ. ધન્યવાદ, નમસ્કાર.
0: ખૂબ ખૂબ આભાર અને આકાશવાણીના તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
2: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત. મિત્રો, સર્જક જે સર્જન કરે છે એના દ્વારા આપણે સર્જકના વિચારોને જાણી શકીએ છીએ, પણ જ્યારે સર્જક સાથે સંવાદ કરીએ ત્યારે એ સર્જનનો હેતુ, સર્જનની પાછળ રહેલી પ્રક્રિયા, સર્જકના મનોમંથનનો પરિચય પણ મેળવી શકીએ છીએ. આશા રાખું છું કે આજની આ મુલાકાત આપને ચોક્કસથી ગમી હશે. અને હવે સ્ટુડિયોની ઘડિયાળ કરી રહી છે ઇશારો કાર્યક્રમ સમાપ્તિનો. ફરી મળીશું કોઈ નવી વાત સાથે, નવા વિચાર સાથે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી, સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.

કલ્યાણી કૌઠાડકરના સ્વરમાં દિનેશ પાઠક અને દિનેશ ડુંગરેની રચના આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદી અગ્રણી વ્યાવસાયિક અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સ્વાગત કે લીએ ઓકલેન્ડ પૂરી તરહ તૈયાર હૈ. યહાં બસે ભારતીય સમુદાય કે સાથ સાથ સ્થાનીય ન્યૂઝીલેન્ડ વાસી ભી પારંપરિક માઓરી અભિવાદન કિયા ઓરા મોદી કહેકર ઉનકા સ્વાગત કરને કો ઉત્સુક હૈ. મહિલાએ, યુવા, ઉદ્યોગ જગત કે પ્રતિનિધિ, શિક્ષાવિદ ઓર વિભિન્ન સામુદાયિક સંગઠનો કે સદસ્ય ઇસ યાત્રા કો ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો મે એક નયે અધ્યાય કી શરૂઆત માન રહે હૈ. ઉનકા વિશ્વાસ હૈ કી પ્રધાનમંત્રી મોદી કી યહ યાત્રા વ્યાપાર, શિક્ષા, નિવેશ, ખેલ ઓર સાંસ્કૃતિક સહયોગ કો નઈ ગતિ દેગી. મંજુ મીના, આકાશવાણી સમાચાર કે લીએ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સે.
0: ઓસ્ટ્રેલિયાની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ભારત પ્રશાંત સુરક્ષા, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ માટે દ્વિપક્ષીય સમર્થનની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહેમદ અલમસ્કરીએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં 3 ભારત યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં હાજરી આપશે. ડોક્ટર જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે પણ વાતચીત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુસાર દરેક રાજ્યએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વિચારવું જોઈએ. આ સમિતિ આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, જેના આધારે સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં વિધાનસભાના બંને ગૃહો સમક્ષ સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ગુજરાતે પોતાનો યુસીસી કાયદો પસાર કર્યો હતો, જ્યારે આસામ યુસીસી કાયદો પસાર કરનાર 3 રાજ્ય બન્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર E85 ઇંધણ લાવવાની યોજના બનાવી રહી છે, જે પ્રમાણભૂત E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લિટર સસ્તું હશે. તેમણે કહ્યું કે E85 ફક્ત ખાસ વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે, જે વાહનો આ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં શ્રી પુરીએ કહ્યું હતું કે વ્યાપક બાયોફ્યુઅલ નીતિનો બચાવ કરતા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન અને વાહનને નુકસાન અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ

0: જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સતત બીજા વર્ષે સ્વચ્છ ઉર્જાએ દેશની વીજળીની માંગ 50% વધુ પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે 6 જુલાઈએ 50.2% વીજળી પુરવઠો નવીનીકરણીય સ્ત્રોતમાંથી આવ્યો હતો, જે ભારતની સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને વિશ્વસનીયતાનો પુરાવો છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેક્રેફી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળકોનો વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી. નીતિ આયોગના જણાવ્યા અનુસાર આ ચર્ચાઓ ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં સલામત અને સમાવિષ્ટ શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા, શિક્ષક શિક્ષણ, વિદ્યાર્થી સુખાકારી, સાયબર સલામતી અને ડિજિટલ સુરક્ષા પર કેન્દ્રિત રહી હતી. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3-4 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કાંગરા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે, જેથી સિરમોર અને સોલન જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: એક સદી બાદ દોનો દેશો કે ખેલ સંબંધ લગાતાર મજબૂત હો રહે હૈં. ઇસી વર્ષ ઓકલેન્ડ મેં આયોજિત FIH મહિલા નેશન્સ કપ મેં ભારતીય મહિલા હોકી ટીમ ને મેઝબાન ન્યૂઝીલેન્ડ કો હરા કર ખિતાબ અપને નામ કિયા. 100 વર્ષો કી ઇસ ખેલ યાત્રા ને યહ સાબિત કિયા હૈ કિ હોકી કેવલ એક ખેલ નહીં બલ્કિ ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે બીચ મિત્રતા, વિશ્વાસ ઓર લોગો કે બીચ મજબૂત રિશ્તો કા એક સશક્ત સેતુ ભી હૈ. મંજૂ મીના, આકાશવાણી સમાચાર કે લિયે ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ.
0: હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર યજમાન ઇંગ્લેન્ડ સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે રમાશે. લોર્ડ્સ ગ્રાઉન્ડ પર પ્રથમવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો આ વખતે 16મી ટેસ્ટ મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમાંથી ઇંગ્લેન્ડે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે ભારતે 3 મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રો રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નિસ્વાર્થ કાર્ય એ માનવતાની સૌથી મોટી શક્તિ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે સેવા અને સમર્પણની આ ભાવનાથી પ્રેરિત થઈને દેશ દરેક નાગરિકના જીવનને સુધારવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા UCCનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વ્યાપક રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પુનર્વસન પ્રયાસને ઝડપી બનાવવા જિલ્લા સંકલન, મહાનગરપાલિકા અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સંઘવીએ વહીવટીતંત્રને આગામી 48-72 કલાકમાં સામાન્ય જીવન અને વ્યવસાયોને સંપૂર્ણપણે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું 9,000થી વધુ પરિવારનો ઘરે ઘરે સર્વે પૂર્ણ થયો છે, જ્યારે 800થી વધુ અસરગ્રસ્ત પરિવારને 6,800 રૂપિયા પ્રતિ પરિવાર સહાય સાથે રોકડ રકમનું વિતરણ કરાયું. બાકીના ઘરોને આવરી લેવા અને 58 વાણિજ્યિક ઝોનમાં સ્થાનિક વેપારીઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા વિશેષ ટીમ કાર્યરત હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરવાની માહિતી આપી, જ્યારે શ્રી પટેલે પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામમાં ઝડપ લાવવા શ્રી ગડકરીને અનુરોધ કર્યો હતો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના પોઝિટિવ અને શંકાસ્પદ કેસ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.
1: ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના, એ તમામ જગ્યાએ સર્વે કરવા માટેની સૂચના આપી છે.
0: રાજ્યભરમાં આજે વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આજથી 2 દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. માછીમારોને પણ 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા આજની પોરબંદર સંતરાગાછી સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાતા હવે આ ટ્રેન આજે રાત્રે 11:30 વાગે ઉપડશે. આ ટ્રેનની સામે આવતી પેરિંગ સિકંદરાબાદ પોરબંદર એક્સપ્રેસ 17 કલાક મોડી હોવાથી આ ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આરસના પથ્થરોની ચમક પાછી લાવવા વિશેષ કામગીરી હાથ ધરાઈ. શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વડોદરાની ખાનગી કંપનીના સહયોગથી હાથ ધરાયેલી આ કામગીરી અંદાજે 6 માસમાં 3 તબક્કામાં પૂર્ણ કરાશે. આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી.
2: અંબાજી મંદિર જે છે લગભગ ઘણા વર્ષો પહેલા એનું બાંધકામ નિર્માણ થયેલું, સમય જતા વાતાવરણની અસર, ઋતુઓની અસર, એના કારણે જે સંગમરમર જે માર્બલ આરસ પાણ છે એના ઉપર થોડો કાળો પડવાનું શરૂઆત થયેલી છે. ખરી માર્બલની ચમક આવી જાય એ અને પારો એકદમ શ્વેત માર્બલ દેખાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું સફાઈ કામ ચાલુ કરાવેલ છે. નીચેનો ભાગ જે છે પટ્ટો એ સાફ થઈ ગયો છે, હવે શિખરની સફાઈ ચાલુ કરેલી છે. ત્યારબાદ એના ઉપર એક કેમિકલ પેઇન્ટ લાગી જાય તો ફરી બગડે નહીં 5-10 વર્ષ સુધી લોકો મંદિર ટ્રસ્ટનું ભાવિ આયોજન પણ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે ઝડપી, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. કેશોદ વિમાનમથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ તેમણે માહિતી આપી. આ ઉપરાંત શ્રી માંડવિયાએ જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની માહિતી મેળવી. તેમણે

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો તાપી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નીરવ કંસારા. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના પગલે નદીનાળા બે કાંઠે વહી રહ્યા છે. ચેકડેમ પણ છલકાઈ ચૂક્યા છે. સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું હતું. ગત વર્ષે ડોસવાડા ડેમ 26 જૂને છલકાયો હતો, જ્યારે આ વર્ષે 7 જુલાઈએ છલકાયો છે. ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા 17 ગામને સતર્ક કર્યા છે. આ વર્ષે ડેમ છલકાવાના કારણે આગામી દિવસોમાં ડેમ સાથે સંકળાયેલ સોનગઢના 8 અને વ્યારાના 5 ગામોને પીવા, પશુપાલન તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લાની શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના પરિણામોમાં ગુણાત્મક બદલાવ કઈ રીતે લાવી શકાય તે માટે શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં 12 વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વ્યારાનગરમાં અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી અપાઈ હતી. ખેડૂતો તેમની આવક કેવી રીતે બમણી કરી શકે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણના કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આવેલા પ્રવાસન તેમજ યાત્રાધામ સ્થળોના વિકાસ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાપી ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિવિધ પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામ સ્થળોએ ચાલી રહેલા વિકાસકામોની સ્થિતિ જાણીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવીને દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક પરફોર્મન્સને ઉત્કૃષ્ટ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે પ્રોજેક્ટ સક્ષમ 1.0નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારના દૂરંદેશી વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડોમાં સહભાગી શિક્ષણ પદ્ધતિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી બાળકો કોઈપણ જાતના બોજ વિના રસપૂર્વક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યમંત્રીના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ હતી, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર એક સાથે યોગ કરાયા હતા. 21 જૂન વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં વ્યારાના ધારાસભ્ય સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગપ્રેમીઓએ એકસાથે મોટી સંખ્યામાં ભેગા મળીને યોગ કર્યા હતા. જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ નાણાં રાજ્યમંત્રી ડોક્ટર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં બાજીપુરાની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. મંત્રીએ શાળાની મુલાકાત લઈને નાના ભૂલકાઓ અને કિશોરોને શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આવકારી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ તેજસ્વી અને શાળામાં વધુ હાજરી ધરાવતા તારલાઓને પ્રશસ્તિપત્ર અને મેડલ આપી ઉત્સાહ વધારાયો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ મેટાસ એડવેન્ટિસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તથા જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલના બાળકો તથા સ્કૂલવાનના તમામ ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માહિતગાર કરાયા હતા. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનું સમાચાર પત્ર, લેખક નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈને સાંભળીએ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો ડીટીએચનું પ્રસારણ.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ભીખાભાઈ પરમાર અને વિરમભાઈ દેસાઈ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક યાદી મુજબ ગુમ થનાર વ્યક્તિ છે ભાણજીભાઈ રાયમલભાઈ પટેલ, જેઓ તારીખ 15/6/2026 રોજ ગામ મેઠાળા, તાલુકો થરાદ, જિલ્લો વાવ

રાતથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 48 વર્ષ, શરીરે મજબૂત બાંધાના છે, રંગે ઘઉંવાળા, માથા પર લાલ પાઘડી અને અઢીવટો તથા આખીબાઈનું સફેદ કલરનું શર્ટ પહેરેલું છે. તેમની ઊંચાઈ 5.25 ફૂટ છે. વાળ કાળા તથા આંખો કાળી છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી મુજબ ગુમ થનાર વ્યક્તિ છે રવિનાબેન વાશીભાઈ રામજીભાઈ, જેઓ તારીખ 12/6/2026ના રોજ ગામ ભેંસાણા તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 21 વર્ષ, રંગે ઘઉંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ. તેમણે જાંબલી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી મુજબ ગુમ થનાર વ્યક્તિ છે ભાવનાબેન માધાભાઈ ચૌધરી, જેઓ તારીખ 18/6/2026ના રોજ ગામ ધરાધરા તાલુકો વાવ જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 26 વર્ષ, શરીરે પાતળા બાંધાના છે, રંગે ઘઉંવાળા, ઊંચાઈ 4.5 ફૂટ. તેમણે કાળા કલરનો લેંગો તથા લાલ કલરની ટપકાવાળો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-vavtharad@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું અદનાન સામી અને અલકા યાજ્ઞિકે ગાયેલા યુવા ફિલ્મના ગીતથી.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ છે અજનબી, કલાકારો કુમાર સાનુ અને સુની

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અને હવે સમજશો અંગારે ફિલ્મનું ગીત, જેને ગાયું છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો આનંદરાજ આનંદને, ફિલ્મ છોડો ના યાર.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું ભીખાભાઈ પરમારે ગાયેલી બર્થરેની રચનાથી.

ભીખાભાઈ પરમારે ગાયેલા પ્રાચીન ભજનો હમણાં જ આપે સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો વીરમભાઈ દેસાઈના કંઠમાં લોકગીતો.

વિરમભાઈ દેસાઈએ ગાયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: ઓલા જીવનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું

0: સરળ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહોતું.
6: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
7: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
6: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
7: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનો કાર્યક્રમ યુવાણી થોડી ક્ષણોમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, આજે આપણે જે વ્યક્તિ સાથે વાત કરવાની છે આપણા યુવાણીના યુથ આઇકન કાર્યક્રમની અંદર, એક એવો પ્રશ્ન છે જે હાલની જે વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ, સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ, અધરવાઇઝ આપણા કોઈ પણ એવા ઇલેક્ટ્રિક ઉપકરણો જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે યુઝ કરીએ છીએ, ત્યારે થાય છે એવું કે આપણો જે અંગત જે ડેટા કહી શકાય એ ક્યાંક ને ક્યાંક લીક થાય છે. મતલબ આપણો મોબાઈલ હોય, આપણા જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ ક્યાંક હેક થઈ જાય છે. તમે આવું સાંભળ્યું છે કે ભાઈ મારો મોબાઈલ હેક થઈ ગયો છે, મારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે એ હેક થઈ ગયું છે. હવે એનાથી થાય છે શું કે આપણા બધા લોકો જ્યારે એનું એકાઉન્ટ હેક થાય છે, કોઈ પોતાનો મોબાઈલ હેક થઈ જાય છે, સિસ્ટમ હેક થઈ જાય છે, ત્યારે આપણે આપણી જે ડિટેલ્સ એમાં સેવ કરીને રાખી છે, સ્ટોર કરીને રાખી છે, કે જે માત્ર આપણને કે આપણા પરિવાર માટે ખૂબ ઉપયોગી હોય છે, આ તમામ માહિતી એ લીક થવાથી આપણી સિક્યુરિટીનો છે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ઘણી વખત બેંક એકાઉન્ટ છે એ પણ હેક થઈ જતા હોય છે. આપણે જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ જાતના બેન્કિંગ વ્યવહારો કરતા હોય ત્યારે આવું થાય. તો આ તમામ બાબતમાંથી આપણે જાગૃત બની અને એને નિવારવા માટે કંઈ ને કંઈ પગલાં તો જરૂર લેવા પડશે. અધરવાઇઝ આપણે આપણી જે કમાયેલી જે મૂડી છે, પૈસા કદાચ આપણે બેંકમાં જમા કર્યા હોય તો ત્યારે બેન્કિંગ

એકાઉન્ટ છે હેક થવાના કારણે આપણા પૈસા આખું એકાઉન્ટ ખાલી થઈ જાય છે. અધરવાઇઝ થાય છે એવું કે આપણે સોશિયલ મીડિયા જ્યારે યુઝ કરીએ છીએ, આપણા સોશિયલ મીડિયાને એકાઉન્ટ્સ જ્યારે યુઝ કરીએ છીએ દોસ્તો, તો એમાં પણ આપણી ઘણી બધી ડિટેલ્સ પડેલી છે, આપણા ફોટોઝ પડેલા છે, આપણા જૂના સંસ્મરણો પડેલા છે દોસ્તો. તો ત્યારે થાય છે એવું કે આપણા ફોટોઝ એ હેક કરી, અધરવાઇઝ એ ફોટોનો દુરુપયોગ કરી અને આપણને કંઈક અલગ રીતે જ મીડિયા ઉપર ચિતરે છે. અને જ્યારે આજે એઆઈનો જમાનો છે ત્યારે આવું કરવું એકરો માટે થઈને, આવા અસામાજિક તત્વો માટે થઈને બહુ ઇઝી બની રહે છે. તો દોસ્તો આજે આપણે એવા જ એક સળગતા પ્રશ્નને લઈને આવ્યા છીએ કે જે આપણને અહીં માહિતી આપવાના છે કે આવી રીતે જે હેકિંગ થાય છે એનાથી પોતાનો સ્વ બચાવ છે. આપણા જેટલા પણ એકાઉન્ટ હોય, સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય, બેન્કિંગ એકાઉન્ટ હોય, એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ, એમાં કેવી રીતે સચેત રહીને આપણે એના કામ કરી શકીએ, આપણે એ બધા એકાઉન્ટ્સ યુઝ કરી શકીએ, એના માટે થઈને એક મસ્ત મજાનો આપણો ઇન્ટરવ્યૂ છે ભાર્ગવ પ્રજાપતિ સાથે, કે જેઓ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર છે અને હેકિંગ વિશે ઘણું એવું ગૂઢાર્થ નોલેજ જાણે છે. તો ચાલો દોસ્તો આજે આપણે એમને જ સાંભળવાના છે, એમને જ માણવાના છે. અને આ ઇન્ટરવ્યૂ લીધું છે સુધીર દત્તાએ.

0: મિત્રો, આજની યુવાન વયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સ્વાભાવિક જ અનેકવિધ ક્ષેત્રોમાં યુવા લોકોએ પોતાનું જે નામ છે રોશન કર્યું છે. અભ્યાસની, કારકિર્દીની, વ્યવસાયની કોઈ પણ વાત હોય ત્યારે અનેકવિધ પ્રકારની તકો આપણે ત્યાં ઉપલબ્ધ છે. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ કે કોઈ પણ પ્રવાહમાં જ્યારે યુવા મિત્રો પ્રવેશ કરે ત્યારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કારકિર્દીની, વ્યવસાયની અનેક તક ખુલતી હોય છે. પણ આ બધું જ જે એક પ્રોસેસ છે મિત્રો, એ પ્રોસેસમાં સૌથી વધારે મહત્વના કેન્દ્રસ્થાને અત્યારે રહ્યું છે અને તે છે કોમ્પ્યુટરનું વર્લ્ડ. કોમ્પ્યુટરની દુનિયા સાથે આપણે લોકો ખૂબ સારી રીતે જોડાયેલા છીએ. અનેકવિધ તબક્કે આપણે વિવિધ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. મોબાઇલમાં પણ હવે તો કોમ્પ્યુટરને લગતી અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે. એટલે એન્ડ્રોઇડ વર્ઝન હોય કે વિન્ડોઝ વર્ઝન કે પછી કોઈ પણ પ્રકારના વર્ઝનનો મોબાઈલ યુઝ કરીએ ત્યારે કોમ્પ્યુટર આપણા હાથવગું રહેતું હોય છે. પણ સ્વાભાવિક જ જેમ જુદી જુદી સગવડતા ઊભી થતી હોય છે, એ સગવડતાને અંતરાયરૂપ કેટલાક વૈજ્ઞાનિક વિઘ્નો એમાં ઊભા થતા હોય છે. અત્યારના આધુનિક યુગમાં જ્યારે નેટવર્કિંગ સાથે આપણે જોડાયેલા છીએ, અનેકવિધ સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન આપણે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર થ્રુ કરતા હોઈએ છીએ, ત્યારે સિક્યોરિટીની બાબત એ ખૂબ મહત્વની બની રહેતી હોય છે મિત્રો. અને આ માટે આપણે એક શબ્દથી ખૂબ પરિચિત છીએ જેને આપણે કહીએ છીએ હેકિંગ. હેકિંગ એક એવો શબ્દ છે કે જે અત્યારના કોમ્પ્યુટરની દુનિયા માટે થોડોક મુશ્કેલીરૂપ શબ્દ છે, જેના કારણે સામાન્ય વપરાશકારથી લઈ ધંધાદારી વપરાશકાર હોય કે પછી સરકારની અનેકવિધ યોજનાઓ સાથે જોડાયેલા કોમ્પ્યુટર હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્યુટર હોય, તો ત્યાં સલામતી માટે બાધારૂપ બનતો એવો આ શબ્દ આજના કોમ્પ્યુટર વિશ્વનો એક ખૂબ જ વિઘાતક શબ્દ છે. મિત્રો, કોમ્પ્યુટર હેકિંગ વિશેની ઘણી બધી માહિતી અને વિગતો આજે આપણે મેળવી છે. આ માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાજકોટમાં ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, સાથે જ સર્ટિફાઇડ એથિકલ હેકિંગનું જેમનું પોતાનું સર્ટિફિકેશન છે, એ ઉપરાંત સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ડેવલપર તરીકે પણ જેમણે કામ કર્યું છે તેવા શ્રી ભાર્ગવભાઈ ગુજરાતી. આપણે તેમને આવકારીને પછી વિગતો મેળવીએ. નમસ્તે ભાર્ગવભાઈ.
1: થેન્ક યુ.
0: ભાર્ગવભાઈ, મેં શરૂઆતમાં થોડીક ભૂમિકા બાંધી હેકિંગ વિશેની. મારી સમજણ મુજબની મેં વાતો કરી, પણ મને લાગે છે કે હેકિંગ વિશે આપણે સૌથી પહેલાં યુવા મિત્રોને એ માહિતી આપીએ કે આ હેકિંગ એ ખરેખર શું છે, ત્યારબાદ થોડાક મુદ્દાઓ આપની પાસેથી મારે જાણવા છે.
1: બરાબર. આભાર સુધીરભાઈ મને આમંત્રણ આપવા માટે સ્ટુડિયોમાં. હેકિંગ એક એવી વસ્તુ છે કે અત્યારે શું થાય છે કે સ્માર્ટફોન, ટેકનોલોજી અને નેટવર્કિંગ ત્રણેય ક્ષેત્ર દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છે.
0: બરાબર.
1: તો આજે શું થાય છે કે મેઇનલી સ્માર્ટફોનમાં કોઈ વ્યક્તિ બેંક ટ્રાન્ઝેક્શન કરતું હોય તો બેંક ટ્રાન્ઝેક્શનને આપણે શું કરે કે એને હેક કરી લે. તો
0: રાઈટ.
1: મેઇનલી હેકનો મિનિંગ શું થયો કે જે વસ્તુ જે કામ માટે બનાવેલી છે એને એનાથી રિવર્સ કામ કરાવે.
0: ઓકે.
1: મેઇનલી હેકિંગનો એ જ શબ્દ છે.
0: બરાબર.
1: બરાબર.
0: રાઈટ. અચ્છા, હવે ભાર્ગવભાઈ, હેકિંગની તમે વાત કરી કે મેઇનલી કોમ્પ્યુટર અને એન્ડ્રોઇડમાં આ પ્રકારની જે સાઇટ છે એ થતી હોય છે. એનો મતલબ એમ કે એના યુઝર આઈડી કે પાસવર્ડ્સ કે એવું બધું એ જાણી

0: અને હેકર્સ છે એનો યુઝ કરતા હોય છે. તો હેકિંગમાં બે શબ્દો પ્રચલિત છે, એક તો બેઝિકલ જેને આપણે હેકિંગ કહીએ છીએ તે, અને એક એથિકલ હેકિંગ. આના વિશેની થોડીક વિગતે વાત કરશો?
1: હેકિંગ એટલે શું કે કાળા કામ કરવા, આપણે એમ કહીએ કે આ ખરાબ કામ કરે છે, બરાબર. પણ હેકિંગ એક બ્રીફમાં આપણે સમજીએ તો કઈ રીતે થાય, જેમ કે કોઈની વેબસાઇટ છે, આજે કોઈ પર્ટિક્યુલર કંપનીની, તો આપણે એની વેબસાઇટને હેક કરીએ, હેક ઘણી બધી રીતે થઈ શકે. જેમ કે એની વેબસાઇટનું લેઆઉટ ચેન્જ થઈ જાય, બાકી શું થાય, એનો ડેટાબેઝ હેક થઈ જાય. ડેટાબેઝ લાઈક કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ હોય તો દરેક વ્યક્તિના ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ, ડેબિટ કાર્ડ ડિટેલ્સ, એને કેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે સાઇટ ઉપર, તો એ બધું એ કોઈ વ્યક્તિ હેક કરી લે, બરાબર. અને એ ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સનો દુરુપયોગ કરે,
0: બરાબર.
1: તો એને આપણે કહી શકીએ હેકિંગ. જ્યારે બીજી બાજુ છે એથિકલ હેકિંગ. એથિકલ હેકિંગ એક એવી વસ્તુ છે જે યુઝ કરે છે ટેકનિક બધી એક હેકરની, પણ એકચ્યુઅલમાં કામ કરે છે એક ડિફેન્સ માટે, કે વેબસાઇટ ઉપર દરેક પ્રકારની ટેસ્ટિંગ કરે છે અને વેબસાઇટનો જે એડમિન હોય એને આખું એક રિપોર્ટ આપે છે કે ભાઈ આ રીતનું તમારી વેબસાઇટમાં આ બગ છે, આટલી આટલી પ્રોબ્લેમ્સ પોસિબલ છે, તમારી વેબસાઇટમાં આટલી આટલી ટાઈપનું હેકિંગ થઈ શકે એવું છે. તો એને કહેવાય છે એથિકલ હેકર, જે એકચ્યુઅલમાં ડિફેન્સ માટે કામ કરે છે, આપણા નેટવર્કને બચાવવા માટે કામ કરે છે, પણ એ બધી ટેકનિક યુઝ કરે છે હેકરની. એટલે અત્યારના સમાજમાં કેવું છે કે જ્યારે કોઈ છોકરો એના પપ્પાને કહે કે મારે એથિકલ હેકર બનવું છે, તો પપ્પાને એમ જ લાગે છે કે આ એક હેકિંગ જ છે, પણ કોઈ એક એથિકલ શબ્દને ધ્યાનમાં લેતા નથી. એથિકલનો મીનિંગ એવો છે કે ટેકનિક બધી હેકિંગની જ યુઝ થશે, પણ ડિફેન્સિવ પર્પઝ માટે, ઓફેન્સિવ પર્પઝ માટે નહીં. આ એક મોટો ભેદ થઈ શકે એ બંનેની વચ્ચે,
0: જેને આપણે નીતિમત્તા સાથે જોડીએ એવો શબ્દ છે એથિકલ હેકિંગ.
1: હા, બરાબર,
0: ખૂબ સરસ આપે વાત કરી. ને હેકિંગ અત્યારના સમાજમાં જે રીતે ખૂબ જ ઝડપથી એક પ્રસરી રહ્યું છે, તો એને એટેક કરવા માટે, એનું નિવારણ કરવા માટે એથિકલ હેકિંગ જરૂરી છે,
1: બરાબર.
0: આપણે ત્યાં પ્રાચીન પરંપરા હતી આયુર્વેદની, ભાર્ગવભાઈ, કે ઝેરનું મારણ ઝેર,
1: બરાબર.
0: કોઈ પણ ઔષધિ ઝેરનો ઉપયોગ કરવો હોય દર્દ સમાવવા માટે, તો આપણે એનો ઉપયોગ કરતા હતા. એવી જ રીતે એથિકલ હેકર છે, એ હેકિંગની ટેકનિકનો ઉપયોગ કરી અને સિક્યોરિટીના જે કંઈ આપણને એક લૂપહોલ્સ છે બતાવે છે કે તમારી સિક્યોરિટી આ જગ્યાએથી બ્રેક થઈ શકે એમ છે, અથવા તો આ હેકિંગ થઈ શકે એમ છે.
1: હા, બરાબર છે, એ જ વસ્તુ કરે છે. મેં જે વાત કરી ઈ કોમર્સ વેબસાઇટની, તો અત્યારે મોટી મોટી જેટલી ઈ કોમર્સ વેબસાઇટ છે, તો આ દરેક વ્યક્તિને વેબસાઇટમાં એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ ખોલી શકે,
0: રાઈટ.
1: એના માટે કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી. હવે કોઈ સામેવાળી વેબસાઇટ ઉપર કોણ વ્યક્તિ ઓપન કરે છે એ તો ખબર પડવાની નથી આપણને. એટલે એ લોકો શું કરે છે, એક એથિકલ હેકર્સ કે જેને એક સિક્યુરિટી એનાલિસ્ટ કહી શકાય એવા એવા લોકોની પોસ્ટ અપોઇન્ટ કરે છે,
0: બરાબર.
1: એ લોકોને એવું કહે છે કે તમે વેબસાઇટ ઉપર અટેક કરો અને કેટલી કેટલા અટેક સક્સેસફુલ થાય છે એ જણાવો, અને એને બધા લૂપહોલ્સ ને પેક કરો. જે આપણને અત્યારે વિન્ડોઝની બધું યુઝ કરીએ છીએ, જેને આપણને પેચ આપે છે, આપણે કોઈ અત્યારે વિન્ડોઝ અપડેટ કરતા નથી. એનું મેઇન કારણ એ કે આપણે બધા એવું કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય, કાં પછી શું બને કે ઘણી વાર આપણને એમ થાય કે આનાથી કંઈક પ્રોબ્લેમ પડશે,
0: રાઈટ.
1: એટલા માટે આપણે નથી કરતા હોતા, પણ એકચ્યુઅલમાં એ કરવું જોઈએ આપણે,
0: રાઈટ. હવે બીજી એક મૂંઝવણ એવી છે કે અત્યારે સંભવિત એવા કયા કયા જોખમો છે હેકર તરફથી, ના અથવા તો એવા કયા કયા સ્કેમ્સ થઈ રહ્યા છે વર્તમાન સમયમાં, કારણ કે કોમ્પ્યુટરની દુનિયા પરિવર્તિત દુનિયા છે, દરરોજ એમાં નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, નવા નવા શોધ સંશોધન થતા હોય છે, તમે વાત કરી એ મુજબ અપડેટ્સ આવતા હોય છે, તો એની થોડીક વાત કરીને સાથે સાથે એને અટકાવવા માટે સિક્યોરિટીના ઉપાયો કે જે આપણે પોતે જ ઊભા કરવાના છે કયા કયા?
1: બરાબર, ફર્સ્ટ થિંગ તો હું વાત કરીશ કે આપણો સ્માર્ટફોન તમે દરેક વ્યક્તિના હાથમાં જોશો, પોતે સ્ટુડન્ટ હોય, કોઈ પરિણિત વ્યક્તિ હોય કે એથી આગળની સ્ટેજના કોઈ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ પાસે અત્યારે સ્માર્ટફોન તો હોય જ છે. અત્યારે હેકર શું કરે છે કે દરેક વ્યક્તિની દરેક ટાઈપની જેની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય, પર્સનલ ઇન્ફોર્મેશન હોય, સ્માર્ટફોનમાં સ્ટોર જ હોય છે. જેમ કે આપણા મેસેજીસ હોય, આપણી કોન્ટેક્ટ ડિટેલ્સ હોય, અત્યારે જે બહુ ફેમસ છે કે જે એની ડિટેલ આપણા મોબાઈલમાં બધી સ્ટોર જ હોય, તો અત્યારે હેકર એક એવા ટાઈપના સ્પાયવેર બનાવે છે. એકવાર તમારા સેલફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને ક્યાંય તમને દેખાતા નથી, ઇવન તમે એના એપ્લિકેશન લિસ્ટમાં તમે એને જોઈ શકતા નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ હેકરને તમારી દરેક ડિટેલ મળે છે. અત્યારે તમે કઈ જીપીએસ લોકેશન ઉપર છો એ પણ એ જોઈ શકે છે, અને તમે અત્યારે શું કામ કરો છો, તમે કોને મેઇલ કરો છો, દરેક ડિટેલ ઉપર એ લોકો વર્ક કરી શકે છે. સેકન્ડ વસ્તુ કહીએ તો અત્યારે એક મોસ્ટ ઓફ જે બધા કમ્પ્યુટરને લગતા જોડાયેલા લોકો હશે એ ફિશિંગ વિશે જાણતા હશે. ફિશિંગ કોને કહેવાય, જેમ કે આપણને એક મેઇલ આવે એક બેંકના નામથી, તો બેંકમાં શું લખેલું હોય કે ભાઈ તમારા બેંકનું આ ટ્રાન્ઝેક્શન કેન્સલ થયું છે, તમે આ લિંક ઉપર જઈને લોગ ઇન કરો,
0: રાઈટ.
1: આપણને પેજ દેખાતું હોય કેવું હોય, સેમ ટુ સેમ કેવું હોય, એક બેંકના પેજ જેવું, પણ એકચ્યુઅલમાં એ બેંકનું પેજ હોતું નથી. એટલા માટે શું બનશે કે ભાઈ એ આપણા જે યુઝર નેમ પાસવર્ડ ક્યાં જશે, એક હેકર પાસે. તો અત્યારે હેકરોએ એનું સોલ્યુશન એક કાઢ્યું છે. દરેક વ્યક્તિ અત્યારે જાણી ગયું છે.

0: રીતનો સ્કેમ થાય છે. તો હેકરોએ શું સોલ્યુશન કાઢ્યું કે આપણા ઇંગ્લિશ કેરેક્ટર ને રશિયન કેરેક્ટર બે કેવા દેખાતા હોય, સેમ ટુ સેમ દેખાતા હોય. જેમ કે તમને તમારા મેઇલ એકાઉન્ટમાં એક મેઇલ આવે કે તમારું એક મેઇલ એકાઉન્ટ ઓપન થયું છે જર્મની લોકેશન ઉપરથી, બરાબર. તમારે આ એકાઉન્ટ સસ્પેક્ટેબલ હોય તો તમે અહીંયાથી આ લિંક ઉપર ક્લિક કરીને લોગ આઉટ કરી શકો.
1: રાઈટ.
0: તમે એકચ્યુઅલમાં એ લિંક જોવો તો તમને યાહુ ડોટ કોમ જેવી જ દેખાશે, પણ એકચ્યુઅલમાં તમને યાહુ ડોટ કોમ ઉપર લઈ જશે નહીં, તમને દેખાશે ખાલી એવી, બરાબર. તો એ લોકો શું કરે છે, રશિયન કેરેક્ટર્સનો યુઝ કરીને આ બધી વસ્તુ કરે છે. તમે મેઇલ જોશો તો તમને કેવો લાગશે, સેમ ટુ સેમ એના જેવો જ લાગશે. ત્રીજી વસ્તુ અત્યારે આપણે કહી શકીએ તો એક વાયરસ આવેલો છે. હવે એ વાયરસ શું કરે છે કે તમારા બેંકના જેટલા ટ્રાન્ઝેક્શન આપણે કમ્પ્યુટરમાંથી કરીએ ને એને બધાને થેફ્ટ કરી લે, એને બધાને ચોરી લે અને મોકલે કોને, હેકરને, કે જે એનો બેડ યુઝ કરી શકે. અત્યારે આપણું એક ક્રેડિટ કાર્ડ નંબર અને એની બધી ડિટેલ આપણે વેચીએ ને અત્યારે ઓનલાઈન માર્કેટમાં, તો એના $30 મળે છે. એટલે અત્યારે હેકર શું કરશે, એટલીસ્ટ એની પાસે 10 લાખ ડિટેલ ભેગી થાય એટલે અમેરિકન ઓનલાઈન માર્કેટમાં એને સેલ કરી નાખશે, અને એ રીતે લોકો અર્નિંગ કરે છે.
1: અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ લઈને શોપિંગ પણ કરે ને આપણને ખ્યાલ પણ ન હોય,
0: હા ન ખબર પડે,
1: બિલ્સ પણ આપણને આવે ત્યારે ખબર પડે કે આ શોપિંગ થયું છે.
0: ઘણીવાર એવું બને છે કે આપણા બેંક્સના સર્વર છે ને લો હોય છે, તો તમે ઘણીવાર બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરતા હોય એટીએમ માંથી, તો તમને મેસેજ ઘણીવાર થોડીવાર પછી મોડો પહોંચતો હોય, એ રીતનું કરી શકે.
1: એટલે આપણે સિક્યુરિટીનો ખ્યાલ ન આવે ત્યાં સુધીમાં ટ્રાન્ઝેક્શન પતી ગયું હોય.
0: હા બરાબર.
1: તો આની સાથે જોડાયેલો જ મારો એક બીજો જે પ્રશ્ન હતો, મૂંઝવણ હતી ભાર્ગવભાઈ, કે આપણે કેવી રીતે સિક્યોર કરી શકીએ આપણી જાતને એમાં.
0: એક તો પહેલામાં પહેલી વસ્તુ એ જ છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન બેંકનું થતું હોય ને તો એ HTTPS ઉપર થશે, સિક્યોર સોકેટ લેયર કહેવાય છે. એમ કે દરેક વેબસાઇટ અત્યારે છે એ સિક્યોર સોકેટ લેયર ઉપર વર્ક કરે છે, જેમ કે કઈ ગૂગલ કઈ અને દરેક આપણી બેંકની વેબસાઇટ. હવે જ્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન, તમને એમ કે ભાઈ અહીંયા આટલા પૈસા ભરો અને આટલા અર્ન કરો, એને માટે તમને એમ કે અહીંયા લોગ ઇન કરો, અહીંયા પાસવર્ડ નાખો, તમારે ફર્સ્ટ થિંગ ચેક કરવાની કે એવી HTTPS છે કે નહીં. એકચ્યુઅલમાં કે જો વેલિડ સ્ટ્રીંગ હશે તો એ ચેક થશે. નેક્સ્ટ થિંગ, તમે એ આખી લિંકને ગૂગલ ઉપર પેસ્ટ કરીને એકવાર ચેક કરી શકો, કેમ કે ઘણીવાર કેવું બને છે કે જે લોકો સાથે ફ્રોડ થયેલું હોય તો એને પોસ્ટ કરેલી હોય કે જો આ લિંક છે દરેક વ્યક્તિને મેઇલમાં આવે છે અને શું કરે છે આ રીતના પૈસા ચોરી જાય છે. જો તમે ગૂગલમાં સર્ચ કરશો તો ગૂગલનું સર્ચ ઘણું બધું પાવરફુલ છે, એ તમને આની ડિટેલ આપી શકે છે.
1: રાઈટ. એ ઉપરાંત આ તો એક આગોતરા પગલા થયા, ઘણા લોકો પોતાના કોમ્પ્યુટર મોબાઈલમાં થોડીક સિક્યોરિટી સિસ્ટમ્સ વસાવતા હોય છે કે જેના કારણે ફિશિંગની આપણે જે વાત કરીએ મુજબ અથવા તો ઇમેલ સાઇટ્સ થ્રુ જે કંઈ આ પ્રકારના ઇમેલ આવતા હોય તો એના સામે સિક્યુરિટી મળે છે અને ફાયરવોલ પણ એક સારું કામ કરતી હોય છે, તો એના વિશે થોડીક વાત કરશો વિગતે.
0: અત્યારે હેકર છે ને જેમ જેમ ટેકનોલોજી વધે છે, મેં પહેલા વાત કરી, હેકર શું કરે છે એમ એ ટેકનોલોજીને સમજે છે અને એને રિવર્સ ઓર્ડરમાં લઈ જવાની કોશિશ કરે છે. જેમ કે હમણાં જ એક રિસેન્ટમાં વસ્તુ આવેલી છે, એક 5 કેરેક્ટરનો એક વાયરસ બની શકે. હવે ઈ વાયરસ ઇવન આપણા ઇન્ડિયાના કોઈ એન્ટીવાયરસમાં ડિટેક્ટ થતો નથી, એક ઓનલી 5 કેરેક્ટરનો વાયરસ. પણ જો એ કોઈ સર્વરમાં ગયો તો એ વાયરસ, તો એ સર્વર ઓલવેઝ ડાઉન કરી નાખે અને એક સર્વરને આઈ થિંક અપ થતા 1.5 થી 1.25 કલાકનો ટાઈમ લાગી શકે. એટલે મારે જો એક સર્વર ડાઉન કરવું છે તો એ વાયરસ મોકલી દઉં તો ઇવન એ ફાયરવોલ એને ડિટેક્ટ નહીં કરે, કોઈ એન્ટીવાયરસ એને ડિટેક્ટ કરી શકશે નહીં. તો અત્યારે શું છે, એ બધી એડવાન્સ ટેકનિકને આપણે ગેટ કરવાની જરૂર છે.
1: આ તો સિક્યુરિટીની વાત કરી, અવેરનેસની સાહેબ આપણે વાત કરી. હવે મેઇન વસ્તુ એ છે કે આ જે હેકિંગ અવારનવાર બનતું હોય છે, આપણી સિક્યુરિટી સિસ્ટમ પણ આપણે કામે લગાડેલી હોય છે અને સાથે કોમ્પ્યુટરમાં બધું આપણું સિક્યોર્ડ પણ હોય, તો પણ એવું બની શકે કે હેકર્સે વિધાઉટ ઇન્ટરનેટ પણ હેક કરી શકે અથવા તો બીજા કોઈ ઉપાયોથી હેક થઈ શકે કોમ્પ્યુટર.
0: હા, એ લોકો કરી શકે. એક કીલોગર કહીએ આપણે, કીલોગર શું કરશે, તમારા જાણે કે તમે ફેસબુકમાં લોગિન કરો છો તો આપણને એક બતાવશે લોગિન નું બટન અને પાસવર્ડ નું બટન. હવે તો તમે લોગિન કરશો એટલે એ બધા કી સ્ટ્રોક જે આપણે કીઝ દબાવીએ, ચાપો દબાવીએ છીએ કીબોર્ડની, એ બધાને ગેટ કરશે અને એને સ્ટોર કરીને રાખશે. અને મોસ્ટ ઓફ અત્યારે કમ્પ્યુટર છે તો એ એકવાર ઇન્ટરનેટના કનેક્શનમાં આવતા જ હોય છે, બરાબર છે. જો જેવું ઇન્ટરનેટ કનેક્શનમાં આવશે એટલે એ બધી જે પાસવર્ડ ફાઇલ છે એનો એક મેઇલ બનાવશે અને એ અટેકરને મોકલી આપશે, એ રીતે કરી શકે. નેક્સ્ટ થિંગ શું થાય, એક ટ્રોજન આવે, ટ્રોજન ટાઈપના વાયરસ આવે. જો તમારા કમ્પ્યુટરમાં આવી ગયેલો તમારું આખું રિમોટ સ્ક્રીન આપણને ત્યાં મળે, સેમ લાઈક આપણે જેવું કઈ ટીમ વ્યુઅર કહી શકીએ, ટીમ વ્યુઅર જેવું વર્ક કરે,
1: એટલે ડેસ્કટોપ ઉપરથી બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે.
0: હા,
1: વિધાઉટ ઇન્ટિમેટિંગ યુઝર, એને કોઈને ખ્યાલ પણ ન હોય એ રીતે લઈ શકાય છે.
0: હા, એને કોઈ વસ્તુ ખબર નથી પડતી ને આવા સોફ્ટવેરને આપણે કોઈ જગ્યાએ જોઈ પણ શકતા નથી. ઇવન કંટ્રોલ પેનલ આપણા કમ્પ્યુટરની હોય તેમાં પણ આપણે જોઈ શકતા નથી.
1: ખૂબ ઉપયોગી વાત આપ કરી રહ્યા છો ભાર્ગવભાઈ. હવે મહત્વની વાત એ છે કે કોમ્પ્યુટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા જે યુવાનો છે એ ઘણા ક્ષેત્ર પસંદ કરતા હોય, હાર્ડવેર લે, સોફ્ટવેર લે અથવા તો નેટવર્કિંગનું જે ઝોન છે પસંદ કરતા

0: હોય છે, પણ આ ક્ષેત્ર જે છે હેકિંગનું, એમાં યુવાનોને કારકિર્દી બનાવી હોય અને એક નીતિમત્તાના ધોરણે એક સ્વચ્છ પ્રતિભારૂપ કારકિર્દી બનાવી હોય તો કેવીક તકો છે, શું થઈ શકે એના માટે?
1: અત્યારે કમ્પ્યુટર હેકિંગમાં લોટ્સ ઓફ સ્કોપ છે આપણી પાસે. જેમ કે આપણે કહીએ કે આપણે સિક્યુરિટી એનાલિસ્ટ તમે બની શકો, જેના માટે તમે સર્ટિફાઇડ એથિકલ હેકિંગ કમ્પ્લીટ કરો. અત્યારે મોસ્ટ ઓફ કંપનીઝ એના ઉપર હેકિંગ અટેમ્પ્ટ થાય જ છે, બરાબર. હેકિંગ અટેમ્પ્ટ એવું નથી કે કોઈ કંપની ઉપર ન થાય, પણ દરેક કંપની ઉપર થાય છે. કેમ કે દરેક કંપનીમાં કમ્પ્યુટર્સની જરૂર પડવાની છે, ઇન્ટરનેટની જરૂર પડવાની છે, અને જ્યાં ઇન્ટરનેટ હશે, કમ્પ્યુટર હશે, ત્યાં આવો બધી વસ્તુ થવાની જ છે. એટલા માટે દરેક કંપની શું કરે છે, એક એનાલિસ્ટ રાખે છે, સિક્યુરિટી એનાલિસ્ટ જેને આપણે કહી શકીએ. તો એ લોકોની જોબ શું હોય કે દરેક કંપનીના કમ્પ્યુટરને સિક્યોર કરવાનું, એના નેટવર્કને સિક્યોર કરવાનું, સર્વર સિક્યોર કરવાનું, બરાબર, એનું મેઇન કામ હોય છે. સેકન્ડ થિંગ આવે છે પેન ટેસ્ટર. પેન ટેસ્ટરનું વર્ક સેમ લાઈક હોય છે સિક્યુરિટી એનાલિસ્ટ જેવું, પણ એનું કામ કેવું હોય છે, કોન્ટ્રાક્ટ લીગલ, બરાબર. જેમ કે આપણે કહીએ કે ફ્રીલાન્સર વર્ક, કે એક કંપનીમાં હોય તો એક મહિનો ત્યાં વર્ક કરી લીધું, સિક્યુરિટી કરી લીધી, ધેન સેકન્ડ કંપનીમાં. બે વસ્તુ તો મેઇન છે. થર્ડ થિંગ એવી છે કે એ સાવ ફ્રીલાન્સર છે, અત્યારે બહુ એનો કન્સેપ્ટ ચાલે છે, જેને કહીએ આપણે બગ બાઉન્ટી પ્રોગ્રામ. તમારે અલગ અલગ બધી વેબસાઇટ ટેસ્ટ કરવાની. એક વેબસાઇટ છે hackerone.com કરીને, એ વેબસાઇટ ઉપર તમારે એક લોગિન તમારું બનાવી લેવાનું, રજીસ્ટ્રેશન કરી નાખવાનું. હવે તમે રજીસ્ટ્રેશન કરી નાખો, ત્યાં તમને દરેક વેબસાઇટનું લિસ્ટ બતાવશે, ઇવન ત્યાં ફેસબુકે ત્યાં લિસ્ટેડ છે. તમે દરેક વેબસાઇટ ઉપર જઈ તમે ટેસ્ટિંગ કરો, તમને એવું લાગે છે કે આ વસ્તુ વલ્નરેબલ છે, જેને કઈ આપણે ડિઝાઇનિંગ એરર છે અને જેનાથી હેકિંગ થઈ શકે, તો તમે એ લોકોને આપો કે ભાઈ જો આ વસ્તુમાં આવી વસ્તુને થઈ શકે એમ છે, તો એ લોકો તમને બાઉન્ટી પ્રોવાઈડ કરે છે, એને આપણે કહીએ પૈસા પ્રોવાઈડ કરે છે. એનો મિનિમમ પેમેન્ટ હોય છે $50 અને મેક્સિમમ પેમેન્ટ $30,000 હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ રિસર્ચ કરીને આવું આવું વર્ક કરીને પણ પૈસા કમાઈ શકે છે આ ફિલ્ડમાં.
0: એટલે પોતાના શોખથી આમ આગળ વધે ને ધીમે ધીમે જો એ અમુક અભ્યાસક્રમો છે પૂર્ણ કરી લે અને સર્ટિફિકેટ લઈ લે તો એમાં એ કરી શકે છે.
1: હા, ચોક્કસ કરી શકે.
0: આ થોડીક સિક્યુરિટીની ડિફેન્સની આપણે વાત કરી રહ્યા છીએ ભાર્ગવભાઈ, મને એક પ્રશ્ન એ થાય કે જ્યારે એથિકલ હેકર કામ કરે છે ત્યારે કોઈ સાઇટ હેક થઈ અથવા તો કોઈ કંપનીના કોમ્પ્યુટર્સ હેક થઈ ગયા તો એને એન્ટી હેક કરવા માટે અથવા તો આપણે એને બીજો શબ્દ વાપરે કે ડી હેક કરવા માટેની પ્રોસિજર્સ જે છે એ કઈ રીતે કરતા હોય છે?
1: હવે આજે કોઈ કમ્પ્યુટર કે કોઈ સર્વર હેક થયેલું છે તો ફર્સ્ટ થિંગ તો એ જ કે અત્યારે દરેક કંપનીમાં દરેક કમ્પ્યુટર કે સર્વર હોય નેટવર્કમાં હોય. હવે અત્યારે હેકર શું કરે છે, એવા વાયરસ બનાવે છે જે નેટવર્ક થ્રુ ફેલાય. એટલે ફર્સ્ટ થિંગ તો એને શું કરવું પડે, આઉટ ઓફ નેટવર્ક લઈ જવું પડે, નેટવર્ક કનેક્શન બધાને કાઢી નાખવા પડે. નેક્સ્ટ થિંગ શું કરવી પડે કે એને એક સિમ્યુલેટેડ એન્વાયરમેન્ટમાં લઈ જઈને એના ઉપર બધું ટાઈપનું ટેસ્ટિંગ કરવું પડે કે જો એના પર વાયરસ અટેક થયેલો છે તો ક્યાંથી કઈ રીતે વાયરસ અટેક કરેલો છે એ ચેક કરવું પડે. ટ્રોજન અટેક કરેલો છે તો એ રિમોટ સર્વર કોને આપે છે, ક્યાં આઈપી ને આપે છે, કેમ કે ઈ આઈપી ઓલવેઝ પબ્લિક આઈપી જ રહેવાનું છે. અને જો એ આપણને પબ્લિક આઈપી મળી ગયું તો સામેવાળો વ્યક્તિ કોણ છે કે કોઈ કંપની છે એ આપણને મળી જવાની છે. થર્ડ થિંગ જો એના પર ડીડોસ અટેક થાય છે તો એના તમે લોગ ચેક કરી શકો, દરેક વસ્તુ એ બધી વસ્તુ કરી શકો,
0: રાઈટ. અને આ રીતે સિક્યોર કર્યા પછી પાસવર્ડ યુઝર આઈડી બધું બદલી નાખે તો પણ કઈ મને લાગે છે કે નેક્સ્ટ ટાઈમ કોઈ હેકિંગની કોઈ ચિંતા નથી રહેતી હોતી કે એવું કઈ ખરું
1: નહીં? ક્યારેક કોઈ એથિકલ હેકરે ક્યારેય ગેરંટી ના આપી શકે કે એકવાર એને જો પેન ટેસ્ટ કરી લીધું કે ટેસ્ટિંગ કરી નાખ્યું કમ્પ્યુટરનું પછી ક્યારેય હેક ના થાય. એટલે કોઈ વ્યક્તિ એવું શ્યોર તો ના જ કહી શકે કે આ વસ્તુ મેં ટેસ્ટ કરી છે તો એ ક્યારેય હેક નહીં થઈ શકે,
0: કારણ કે ઇન્ટરનેટ તો કન્ટિન્યુ પ્રોસેસ છે. એટલે એમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ,
1: અત્યારે એક ટેકનોલોજી ફિલ્ડ એવું છે, દરેક ફિલ્ડમાં એવું હોય. જેમ કે તમે સીએ નું ફિલ્ડ લ્યો તો એકવાર સ્ટડી કરી લીધું પછી તમારે કઈ સ્ટડી ના કરવાનું, એમેન્ડમેન્ટ જે આવે એ સ્ટડી કરવાનું,
0: અપડેટ્સ જોતા રહે,
1: હા અપડેટ જોતા રહેવાના હોય. પણ જયારે ટેકનોલોજી ફિલ્ડમાં દર મિનિટે એક નવું અપડેટ આવે છે તો તમે ક્યારે એવું સ્યોરિટીથી ન કહી શકો કે આ મેં સિસ્ટમ બનાવી તો એ ક્યારે હેક ના થઈ શકે, કેમ કે તમે ક્યાં સુધી કરેલું હશે કે જ્યાં સુધી તમે એવી સિસ્ટમમાં હશો ત્યાં સુધી, પણ એ પછી કોઈ નવું અપડેટ આવ્યું અને એનો લૂપહોલ બન્યો તો એ હેકર ઇઝીલી બધી વસ્તુ હેક કરી શકશે.
0: છેલ્લે એક મૂંઝવણે જાણી લઈએ ભાર્ગવભાઈ, ખૂબ ઉપયોગી વાત આપે કરી હેકિંગના અર્થથી લઈ અને હેકિંગ કારકિર્દી વિશેની. પણ જેમ દરેક જગ્યાએ જુદા જુદા સોફ્ટવેર કે એપ્લિકેશન બની રહ્યા છે અને બને છે અને એના આધારે કોમ્પ્યુટરને સિક્યોર સિસ્ટમ કરવાનો એક પ્રયત્ન ચાલે છે, એવા સમયમાં હેકર્સનું કામ તો ખૂબ મહત્વનું છે. એક પ્રકારનું જેને કહેવાય કે હ્યુમેનિટેરિયન બેઝ ઉપર કામ ચાલતું હોય છે. એવા કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશન ભવિષ્યમાં તૈયાર થશે કે યુઝર્સને મદદરૂપ થાય હેકિંગથી બચવા માટે?
1: હા, અત્યારે માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે અને ભવિષ્યમાં પણ બનશે, કેમ કે અત્યારે બહુ બધા લોકો હેકિંગથી ફેસ થાય છે. જેમ કે આપણે કહી કે ગર્લ્સના નામના ફેક આઈડી બનાવીને લોકો આપણને
0: સોશિયલ મીડિયામાં
1: આપણને ચર્ચા એ રીતે કરે છે, મિસયુઝ કરે છે. ઘણી વાર કેવું થાય કે જો એક સિક્યુરિટીની વાત ગર્લ્સ માટે કરી દઉં કે ગર્લ્સને મોસ્ટલી શું રાખવું જોઈએ, એનું પ્રોફાઇલ પિક્ચર ક્યારે રાખવું ના જોઈએ.

0: કેમ કે બધા એવું સમજતા હોય કે જો એને પ્રાઇવેટ પ્રોફાઇલ પિક્ચર રાખેલું હોય તો એ ક્યારે હેક થઈ શકતું નથી, પણ એ પણ હેક થઈ જાય છે અને એનો બહુ મિસયુઝ થાય છે. બરાબર, એટલે મેઇન વસ્તુ આ છે કે અત્યારે બધા એ જ ડેવલપમેન્ટમાં છે કે આ હેકર છે ને રોકવા કઈ રીતે. અને અત્યારે શું છે, દરેક કન્ટ્રીના અલગ અલગ લો છે, એક કોઈ સેન્ટ્રલાઇઝ લો છે નહીં, એક સેન્ટ્રલાઇઝ લો છે કે યુએસ ગવર્મેન્ટનો લો છે, બીજા કોઈ સેન્ટ્રલાઇઝ લો આપણી પાસે અવેલેબલ નથી, એના લીધે બધા પ્રોબ્લેમ પડી શકે.
1: હા, જે કઈ લો છે જે ક્રિમિનલ ના લો ની સાથે સંકળાયેલા છે, તો એમાં ઘણા બધા હજી સુધારાઓ ધીમે ધીમે આવી રહ્યા છે અને એના આધારે આખું એક માળખું રચાશે. પણ એ તો બધું જેને કહેવાય ને કે આપણે બધું પૂરું થઈ જાય ને પછી જાકે એના જેવું વાત છે, આપણી પાસે બધું લૂંટાઈ ગયા અને પછી જાકે એના કરતાં આ વસ્તુ બને એના પહેલાં આપણે જાગી જઈએ
0: હા,
1: તો
0: બરાબર
1: વધારે
0: છે,
1: સારું છે.
0: બરાબર છે.
1: ખૂબ જ ઉપયોગી વાત ભાર્ગવભાઈ આપે જણાવી, ઘણી બધી વિશેષ વિગતોના વિશે મેળવી છે, પણ સમયની મર્યાદા છે એટલે હેકિંગ વિશે, એથિકલ હેકિંગ વિશે અમારા યુવા મિત્રોને આપે આવી અહીંયા સ્ટુડિયોમાં અને જાણકારી આપી, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: થેન્ક યુ.

તો દોસ્તો આ હતા ભાર્ગવ પ્રજાપતિ કે જેઓ આપણને હેકિંગ શું છે, આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય, બેન્કિંગ એકાઉન્ટ્સ હોય કે કોઈ પણ એવી માહિતી જ્યારે મોબાઈલમાંથી કે આપણા ઇલેક્ટ્રિક ઉપકરણોમાંથી મિસયુઝ થાય છે, હે ને, તો એને કેવી રીતે અટકાવી શકાય, અવરોધી શકાય, એમાંથી કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય, આની તમામ માહિતી આપણને ભાર્ગવ પ્રજાપતિએ ખૂબ જ વ્યવસ્થિત રીતે આપી છે. આશા રાખું છું કે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે પણ આપણા તમામ જે એકાઉન્ટ્સ છે એને આપણે પ્રોટેક્ટ કરી શકીશું, અને આપણી સાથે આપણા ફેમિલીના જે સભ્યો છે, મિત્રો છે, એ તમામને જાગૃત કરીશું તો જ આપણે આ તમામ જે ઉપાધિ છે એને નિવારી શકીશું દોસ્તો. તો ચાલો દોસ્તો, આવા જ સુંદર મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 કલાકે ફરી વખત અહીં જ મળીશું આપના આકાશવાણી યુથાઇકરની અંદર, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો, આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશું મન્નડે ગાયેલી કેટલીક રચનાઓ. પ્રથમ રચના છે અંજાનની.

મન્નડે ગયેલી વિરેન્દ્ર મિશ્રની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. વર્ગ 1 અને 2ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા આદેશ. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. રાજ્યમાં મેઘરાજાનો વિરામ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવી જામનગરની ટીમે ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠાના કામ, આંગણવાડી સહિતની 11 જેટલી આવશ્યક સુવિધા માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે. મહાપાલિકાની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશનલ ફેઝ પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા આ અભિગમ અપનાવાયો છે. સત્તાવાર યાદી મુજબ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાને આ લાભ મળશે. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ ખેડૂતોને આગામી 5 વર્ષ હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળશે. જોકે આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુને વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1,00,000 હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવાયું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 થી 2031ના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી મિશન અમલમાં મુકાયું છે. સુરતમાં વરસાદ અને પૂરગ્રસ્ત ભટર વિસ્તારમાં 2000 અસરગ્રસ્ત પરિવારને પરિવાર દીઠ 6,800 રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ કરાયું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેવી ખાતરી આપી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સ્વચ્છતા જાળવવા અને ઘરે ઘરે કરાતા સર્વેમાં સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કર્યો.
1: સુરત શહેરમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6,800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ

0: અમે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે।
1: દરમિયાન કલેક્ટર તેજસ પરમારે શહેરમાં પૂર રાહતની સહાય માટે વર્ગ 1 અને 2 ના 22 અધિકારીઓને તાત્કાલિક સર્વેની કામગીરી સોંપી છે। નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, કોઓર્ડિનેટર અને અન્ય કર્મચારીઓ સાથેની 41 ટીમ બનાવી કામગીરીના હુકમ કરાયા છે। કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી। અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું, આ માટે આર્સેનલ મિતલ ઇન્ડિયા કંપનીને અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે। ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવા આ કંપની યોગદાન આપશે। 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની નવી તક ઉપલબ્ધ કરાવશે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારીને સુનિશ્ચિત કરવા તમામ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને સામાજિક સંસ્થાઓના સંકલિત પ્રયાસ જરૂરી હોવા પર ભાર આપ્યો। જૂનાગઢમાં મેરા યુવા ભારત જૂનાગઢની જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં યુવા કેન્દ્રિત વિવિધ પહેલ પર ચર્ચા દરમિયાન શ્રી માંડવીયાએ આ વાત કહી। તેમણે વિવિધ વિભાગ અને સંબંધિત સંસ્થાઓને જિલ્લાના યુવાનોને માય ભારત પોર્ટલ સાથે જોડવા જાગૃતિ અને નોંધણી અભિયાન પર પણ ભાર મૂક્યો હતો। અગાઉ શ્રી માંડવીયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને ઝડપી અને પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા। કેશોદ વિમાન મથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ શ્રી માંડવીયાએ જણાવ્યું। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં સાયબર છેતરપિંડી મામલે સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી। આરોપીઓએ બેંકની સિસ્ટમના ડેટાબેઝમાં ફેરફાર કરી 7 કરોડ રૂપિયાથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં મોકલી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં જણાયું છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું સીઆઈડી ક્રાઇમના સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું।
2: સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી। હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા, એ ખાતા ધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને એક બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું, જે મ્યુલ એકાઉન્ટો હતા એનાથી આ પૈસા વિથડ્રો કરી લેવામાં આવેલા હતા।
1: ગીર સોમનાથના ઉનામાં ખાપટ ગામમાં વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવનાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ, ફરજ મોકૂફ કરાયા। આ અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર પદ્યુમન વાજાએ કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે 3 અધિકારીની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે।
3: ગીર સોમનાથ જિલ્લાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ, તેનું સંજ્ઞાન લઈ એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે। આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં, શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે।
1: રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે। દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે, તો દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું।
4: आज का जो फोरकास्ट है 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिण भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है, 11 और 12 जुलाई को टिप प्रेशर ग्रेडियंट के कारण क्वाली विंड है, इसमें जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा।
1: રાજ્યભરમાં નહીવત વરસાદ વચ્ચે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ વરસાદ સરેરાશ 25 ટકા નોંધાયો છે, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66 ટકા જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને

હાઈ એલર્ટ પર રખાયા છે। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિમાં પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા કામગીરી થઈ રહી છે। તે અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના ગારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખેતીની જમીનનું ધોવાણ, ગ્રામ્ય માર્ગોનું ધોવાણ, પશુ મૃત્યુ, વીજ પુરવઠો પૂર્વવત સહિતની બાબત બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા જિલ્લાના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો અને નદીદાળા મુલાકાત લીધી। વહીવટીતંત્ર દ્વારા ભરૂચમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ભોગ બનનારા મૃતકોના પરિવારને 8 લાખ રૂપિયાની માનવ મૃત્યુ સહાયની ત્વરિત ચૂકવણી કરવામાં આવી। નર્મદાના રાજપીપળાના પોઈચા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ। દરમિયાન 7 લોકો ઊંડા પાણીમાં ફસાઈ ગયું તેવી સ્થિતિનું નિર્માણ કરીને તેમને બચાવાયા હતા। તો પોરબંદરમાં વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓમાં બચાવ કાર્ય માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની ટુકડીઓ તૈનાત રખાઈ છે। જેઠવદ એકાદશી નિમિત્તે જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે પરંપરાગત દૂધધારા પરિક્રમા યોજાઈ। લોકવાયકા પ્રમાણે લગભગ 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતા જંગલમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, જ્યારે ગિરનાર જંગલમાં પશુ પક્ષી માટે કરમણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી। ત્યારબાદ સારો વરસાદ વરસતા આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને આજે પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી। મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજકોટને હરાવીને જામનગરે ખિતાબ જીત્યો। ગુજરાત સ્ટેટ ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધામાં જામનગરની ટીમે આજે ભવ્ય શરૂઆત કરી। ટીમના ખેલાડી અવની મીઠાપરા અને સંજના મેનિયાએ 2-2 અને માનસી ધાપા, ઉર્મિલા ધોરિયા તથા દિવ્યા પટેલે 1-1 ગોલ કર્યા હતા। મેચના અંતે જામનગરની ટીમનો 10-0 વિજય થયો હતો। ઉલ્લેખનીય છે કે સેમીફાઇનલની મેચમાં રાજકોટે સુરત અને જામનગરે વડોદરાને પરાજય આપ્યો હતો। બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો। નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં જ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો। ડાંગ જિલ્લો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં 100% મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં મોખરે છે। જિલ્લામાં હાલ 57 મોબાઇલ ટાવર કાર્યરત છે। દૂરસંચાર માળખાકીય સુવિધા અને ડિજિટલ કનેક્ટિવિટી પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં દૂરસંચાર વિભાગ ડોટ ગુજરાત LLCના નિદેશક ડોક્ટર કુંજ શર્માએ આ માહિતી આપી હતી। રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્ય ફાળવા સરકારનો નિર્ણય। કપાસ ઉત્પાદન વધારવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી, વર્ગ 1 અને 2ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા નિર્દેશ। કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંતિ ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી। અને મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવીને જામનગરની ટીમે ખિતાબ જીત્યો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ. મિત્રો, આપણે ચોરે આવીએ ને ત્યારે અવનવી વાતો કરતા હોઈએ છીએ. ખેતીની વાતો કરીએ, પશુપાલનની વાતો કરીએ, આરોગ્યની વાતો કરીએ. તો અત્યારે પ્રવર્તમાન સંજોગો પ્રમાણે

0: ખેતીમાં આપણે જે વાત કરતા હોઈએ છીએ એમાં પ્રાકૃતિક ખેતીની વિશેષ ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, આપણને ખબર છે કે જમીન છે એનું સત, એનું પોત, એની ફળદ્રુપતા, એની અંદર રહેલા પોષક તત્વો એ ધીમે ધીમે ધીમે ધીમે કરતા ઓછા થતા જાય છે. એની અંદરનું જે કસ છે એ ઓસરતું જાય છે. એટલે ફરી પાછું આપણે પ્રકૃતિ તરફ વળવું ખૂબ જરૂરી થઈ ગયું છે. અને ગામના ચોરે આજે આવો જ કંઈક વિષય આપણે ચર્ચવો છે, અને વિષય છે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતનું મહત્ત્વ. અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે વિષય નિષ્ણાંત તરીકે શ્રી ખેંગારજી ઠાકોર સાહેબ, કે જેઓ સુરેન્દ્રનગરના મદદનીશ ખેતી નિયામક છે, તેઓ સુરેન્દ્રનગરથી ખાસ આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાણા છે. તો આપણી પરંપરા પ્રમાણે સૌથી પહેલાં ઠાકોર સાહેબનું આપણે સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ રામ સૌ ખેડૂત મિત્રોને.
0: સાહેબ, શરૂઆતમાં જ વાત કરીએ એમ કે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ખેતી એ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે, અને એવો જ વિષય આપણે આજે ચર્ચવો છે. તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ કે પ્રાકૃતિક ખેતી એટલે શું?
1: ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક શબ્દમાં જ એનો જાપ છુપાયેલો છે.
0: જી,
1: પ્રાકૃતિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી પ્રકૃતિમાં ખેતી. એટલે સંપૂર્ણ કુદરતી, કોઈ પણ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી, જેને આપણે ગાય આધારિત ખેતી પણ કહીએ છીએ. ખેડૂત એવી કૃષિ વ્યવસ્થા ગોઠવે છે કે તેને બજારમાંથી ખરીદ કરેલ રાસાયણિક ખાતરો કે જંતુકનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી આ ખેતી પદ્ધતિ છે, અને સંપૂર્ણપણે રસાયણ મુક્ત ખેતી છે.
0: તો ઠાકોર સાહેબ, હવે આ પ્રાકૃતિક ખેતીની પ્રાસ્તાવિક વાત તમે કરી, હવે આ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ શું છે એ પણ ખેડૂત ભાઈઓ બહેનોને જણાવો.
1: પ્રાકૃતિક ખેતીના ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો ઉપયોગ થતો નથી.
0: જી,
1: જેના લીધે ઉત્પાદન થતા મસાલા પાકો, અનાજ, ફળ અને શાકભાજી કુદરતી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્યપ્રદ હોય છે, જેનાથી ઉત્તમ આરોગ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ગૌમૂત્ર, શાણ, વનસ્પતિના પાંદડા અને કુદરતી સાણિયા ખાતરનો જ ઉપયોગ થતો હોય જમીનમાં દેશી અળસિયાની સંખ્યા વધે છે. અળસિયા જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા જમીનને તંદુરસ્ત રાખે છે. પ્રાકૃતિક ખેતીમાં પિયત પદ્ધતિ પ્રમાણસર અને પદ્ધતિસર હોય છે. છોડને પાણી કરતા ભેજ વધારે જરૂર છે, તેથી અહીંયા વપરાતી મલ્ચિંગ પદ્ધતિથી ઓછા પાણીથી પણ આ પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.
0: જી,
1: પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ થતો નથી, ઝીરો બજેટ ખેતી હોય ખેડૂતને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થાય છે. તે સિવાય પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી હોય, દરેક ખેડૂત પરિવાર દેશી ગાય રાખે છે અને ગાયના દૂધમાં અનેક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોય તો પરિવારને પોતાને ઉત્તમ દૂધ, દહીં, માખણ અને ઘી તો મળી જ રહે છે. સાથે સાથે ખેતી માટે ઉત્તમ ગાયનું શાણ અને ગૌમૂત્ર પણ મળી રહે છે. અલબત્ત ક્યારે દૂધમાંથી બનેલી શાક અને દૂધ પણ કોઈ દિવસ ઉપયોગમાં લઈ શકાય છે. ગાય પાળી ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર ગાયના નિભાવ માટે માસિક રૂપિયા 900 જેટલી સહાય પણ આપે છે, જેના લીધે ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ પણ થતો નથી. ખેડૂતે ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજાર ભાવ કરતા પણ સારા ભાવ મળી શકે છે, જેનાથી ખેડૂતને ઘણો આર્થિક ફાયદો થાય છે. તે ઉપરાંત જમીન ફળદ્રુપ બનતા ઉત્પાદન વધતું જાય છે. તો આટલા બધા ફાયદા પ્રાકૃતિક ખેતી કરવાથી થાય છે.
0: વાહ, તો આ સરસ મજાના પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે તમે વાત કરી. હવે સાહેબ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિ આ બંનેમાં શું તફાવત છે?
1: ઓર્ગેનિક ખેતીમાં પણ કુદરતી ખાતર વપરાય છે, પરંતુ તેમાં ખર્ચાળ ઇનપુટ જેમ કે વર્મી કમ્પોસ્ટ, બાયો ફર્ટિલાઇઝર્સનો

0: ઉપયોગ થાય છે.
1: ત્યારે
0: પ્રાકૃતિક કૃષિમાં લગભગ શૂન્ય ખર્ચ, એટલે ઝીરો બજેટ કહી શકાય એને, અને ઝીરો બજેટ થી જમીન પોતે જ ફળદ્રુપ બને છે. તેમાં બહારથી કોઈ ઇનપુટ લાવવાના રહેતા નથી.
1: તો આ પ્રાકૃતિક કૃષિ ને ઓર્ગેનિક કૃષિ એની જે વચ્ચે ફરક છે એ તમે સમજાયો. હવે પ્રાકૃતિક ખેતીના જે આધાર સ્તંભો મુખ્ય છે એ સાહેબ ક્યાં ક્યાં છે એ જણાવો.
0: પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે. એમાં સૌ પહેલો જીવામૃત અને ઘન જીવામૃત, બે નંબર પર બીજા મૃત, ત્રણમાં આચ્છાદન, ચાર વાપસા અને પાંચમો જૈવ વિવિધતા.
1: અચ્છા,
0: આ એ પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે.
1: વાહ, તો સૌથી પહેલો જે આધાર સ્તંભ છે અથવા તો બીજો આધાર સ્તંભ છે એના વિશે અમને વિગતે વાત કરો.
0: જો પહેલા અને બીજા આધાર સ્તંભ ની વાત કરીએ તો બીજા મૃત એ બીજને મજબૂત કરવા માટે બનાવવામાં આવતું પ્રાકૃતિક દ્રવ્ય છે.

0: તો સૌથી પહેલો જે આધાર સ્તંભ છે અથવા તો બીજો આધાર સ્તંભ છે એના વિશે અમને વિગતે વાત કરો.
1: જો પહેલા અને બીજા આધારસ્તંભ ની વાત કરીએ તો બીજા મૃત એ બીજને મજબૂત કરવા માટે બનાવવામાં આવતું પ્રાકૃતિક દ્રવ્ય છે.
0: જી.
1: બીજા મૃત એ બીજનું એક પ્રકારનું રસીકરણ છે. જેમ આપણું રસીકરણ થાય છે તેમ
0: હા,
1: બીજનું પણ અહીં રસીકરણ થાય છે.
0: અચ્છા.
1: જ્યારે જીવામૃત એ જમીન અને છોડને પોષણ આપવા માટે બનાવવામાં આવતું પ્રાકૃતિક ખાતર અને જીવાણુઓનું મિશ્રણ છે.
0: તો હવે આ જે જીવામૃતની તમે વાત કરી, તો જીવામૃત કે ઘન જીવામૃત એના મુખ્ય લાભ શું શું હોય એ પણ જણાવો.
1: જો આ બંને આધારસ્તંભના લાભોની વાત કરીએ તો એક તો જમીનમાં લાખો સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, છોડને પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, તેમજ પાણીની ધારણ શક્તિ પણ વધારે છે.
0: અચ્છા, હવે સાહેબ તમે આ જીવામૃતની વાત કરી, તો કોઈ ખેડૂત મિત્રોને આ જીવામૃત બનાવવું હોય તો એની પદ્ધતિ શું હોય એના વિશે પણ અમને વાત કરો.
1: જો આની પદ્ધતિની વાત કરીએ તો સૌ પહેલા જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે એની ચર્ચા કરી લઈએ.
0: જી.
1: તો એક નંબર પર દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગોળ 1.5 કિલો, કોઈ પણ કઠોળનો લોટ 1.5 કિલો, પાણી 200 લીટર, ઝાડ નીચેની ચોખ્ખી માટી 500 ગ્રામ અથવા તો 1 મુઠ્ઠી જેટલી માટી, આ તમામ વસ્તુઓ એક બેરલ અથવા ટાંકીમાં નાખીને લાકડીથી બરાબર હલાવી મિક્સ કરવું. દરરોજ 2 ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ 2 વખત 5-5 મિનિટ હલાવવું અને સાયડામાં કોથળાથી ઢાંકીને રાખવું. ઉનાળામાં 3-4 દિવસમાં અને શિયાળામાં 5-6 દિવસમાં જીવામૃત તૈયાર થશે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા હાનિકારક વાયુઓનું નિર્માણ થશે. તેથી તીવ્ર વાસ આવવાથી તેનો રંગ પણ બદલાશે. હલાવતી વખતે એની વાસ આપણા શ્વાસમાં ન જાય એનું ધ્યાન રાખવું. જીવામૃત બન્યા પછી 10 દિવસમાં એનો ઉપયોગ કરવો. શિયાળાના ઠંડા વાતાવરણમાં તેનો 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે અને આ જીવામૃત પિયત સાથે ખેતરમાં આપી શકાય છે. તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે.
0: બરોબર. તો સાહેબ આ આખી જીવામૃત બનાવવાની પદ્ધતિ છે એના વિશે આપે વિગતે વાત કરી. હવે સાહેબ ક્યાં ક્યાં પાકમાં જીવામૃત આપી શકાય અને એ આપવાની રીત શું એ પણ અમને જણાવો.
1: બહુ સરસ પ્રશ્ન કર્યો. તો કોઈ પણ પ્રકારના ધાન્ય, કઠોળ, બાગાયતી કે અન્ય કોઈ પણ પાકને આ જીવામૃત આપી શકાય છે.
0: જી.
1: ધારો કે પિયતના પાણી સાથે કે જેમાં ખેતરમાં પાક ઉભો હોય તો પ્રતિ એકર 200-400 લીટર જીવામૃત મહિનામાં 1-2 પિયત સાથે આપી શકાય છે. ઊભા પાક પર છંટકાવ કરીને પણ આપી શકાય છે. જો છંટકાવ માટે જીવામૃતનો ઉપયોગ કરવો હોય તો 10% દ્રાવણ છાંટવા માટેની ભલામણ છે, જેમાં 10 લીટર જીવામૃત અને 90 લીટર પાણી મિક્સ કરીને છાંટી શકાય છે. એ જ રીતે મુખ્ય પાક હોય અને એની 2 હાર વચ્ચે સીધું જો જમીનમાં આપવું હોય તો તમે ડ્રીપ વાપરતા હોય અને જો ડ્રીપમાં નાખવું હોય તો ડ્રીપમાં 5% દ્રાવણની ભલામણ છે, જેમાં 5 લીટર જીવામૃત અને 95 લીટર પાણી મિક્સ કરીને આપી શકાય છે.
0: બરોબર. તો સાહેબ આ જે નવી પદ્ધતિ મુજબ ઘન જીવામૃત બનાવીએ તો તેમાં આપણે ખાસ શું કાળજી રાખવી જોઈએ?
1: ઘન જીવામૃત એ જીવામૃત નો જ એક ભાગ છે.
0: અચ્છા.
1: જીવામૃત લિક્વિડ છે તો આ સોલિડ છે, એને આપણે ઘન જીવામૃત કહે છે. અને ખાતરના બેડ ઉપર સીધો સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં એ રીતે આ બનાવવું જોઈએ.
0: બરોબર. તો પછી હવે સાહેબ સાથે સાથે આ ઘન જીવામૃતની તમે વાત જ કરી છે તો એ બનાવવાની રીત વિશે પણ જણાવી દો.
1: ઘન જીવામૃત 2 રીતે બનાવી શકાય છે. એક તો એની મુખ્ય પદ્ધતિ છે, તો આપણે બંને પદ્ધતિની અહીં ચર્ચા કરીશું.
0: જી.
1: તો મુખ્ય પદ્ધતિમાં જોઈએ તો 6 કિલો દેશી ગાયનું છાણ, 1 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ અને 2 લીટર જીવામૃત.
0: બરોબર.
1: આ 4 વસ્તુઓને સારી રીતે મિશ્રણને ઝાડના છાયામાં કોથળાથી ઢાંકવું, ત્યારબાદ દિવસમાં 3-4 વખત ઉપર નીચે ફેરવવું. મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભૂકો કરવો. ત્યારબાદ છણના કોથળામાં ભરી સંગ્રહ પણ કરી શકાય છે. આ ઘન જીવામૃત

0: માસ સુધી જમીનમાં આપી શકાય છે. તેને સાણિયા ખાતર સાથે ભેળવીને પણ આપી શકાય છે, જે ખૂબ જ સારું પરિણામ આપશે. આ થઈ એક મુખ્ય પદ્ધતિ.
1: બરોબર.
0: એ જ રીતે ઘન જીવામૃત બનાવવાની એક બીજી પદ્ધતિ પણ છે. જો તેની વાત કરીએ તો તેમાં 2000 કિલોગ્રામ દેશી ગાયના છાણનો 1.5 ફૂટ ઊંચો બેડ બનાવો, તેમાં લાકડી કે પાઇપથી 1 ફૂટ ઊંડા હોલ બનાવવા, તેમાં 200 લિટર જીવામૃત ભરી 24 કલાક રાખી પાવડાથી બરાબર મિશ્ર કરવું.
1: બરોબર.
0: 7 દિવસ પરથી આ જ પ્રક્રિયા ફરીથી કરવી. ત્યારબાદ તેને શણના કોથળામાં સંગ્રહ કરવો. જીવામૃતમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓના કામગીરીને પરિણામે એકદમ ભરભરું કણીદાર સરસ ખાતર થશે, જેને આપણે ઘન જીવામૃત કહીશું.
1: વાહ. તો આ બંને પદ્ધતિ વિશે આપે વિગતે વાત કરી. હવે સાહેબ, પ્રશ્ન એ થાય કે આ જે ઘનજીવામૃત છે એ ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગી છે અને તેનું પ્રમાણ કેટલું આપણે રાખવું જોઈએ?
0: ઘનજીવામૃત પાયાના ખાતર તરીકે પહેલા વર્ષે 1500 થી 2000 કિલોગ્રામ અને ત્યાર પછી દર વર્ષે 500 કિલોગ્રામ મુજબ ઉપયોગ કરવાનો રહે છે.
1: બરાબર. હવે આ ઉપયોગ છે સાહેબ ઘનજીવામૃતનો, એ કઈ રીતે કરવો?
0: ઘન જીવામૃત આ એક સૂકું જીવામૃત છે, જે જમીનમાં ભેજ હોય ત્યારે પૂંખીને ઉપયોગ કરવો જોઈએ.
1: અચ્છા. તો જો ખેડૂતે શ્રેષ્ઠ પરિણામ સાહેબ મેળવવું હોય તો એને શું કરવું જોઈએ?
0: જો સારામાં સારું પરિણામ મેળવવું હોય તો તાજું ગાય આધારિત ઘટકોનો જ ઉપયોગ કરો. પ્લાસ્ટિકના બદલે માટીના કે સિમેન્ટના ટોકામાં બનાવો.
1: જી.
0: અને નિયમિત ઉપયોગથી જમીન સ્વસ્થ અને જીવંત બનશે.
1: બરાબર. તો સાહેબ, આપણે ઘન જીવામૃત વિશે વિગતે વાત કરી, હવે આપણે બીજામૃત વિશે વાત કરીએ. તો બીજામૃત બનાવવાની પદ્ધતિ કઈ છે?
0: બીજામૃત બનાવવાની પદ્ધતિની વાત કરીએ તો વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃતનો પટ આપવો જોઈએ.
1: જી.
0: તેથી બીજામૃત બનાવવાની પદ્ધતિમાં દેશી ગાયનું છાણ 5 કિલો, ગૌમૂત્ર 5 લિટર, કડી ચીનો 50 ગ્રામ, પાણી 20 લિટર અને મુઠ્ઠીભર માટી, આ બધા જ પદાર્થોને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો. દિવસમાં 2 વાર લાકડીથી હલાવી મિશ્ર કરો. વાવણી પહેલા બીજની ઉપર બીજામૃતનો છંટકાવ કરીને બીજને સોયડામાં સૂકવી દો. હવે આ બીજ વાવણી માટે તૈયાર છે.
1: વાહ. તો બીજામૃત બનાવવાની પદ્ધતિ તમે અમને જણાવી. હવે બીજામૃતના જે લાભ છે એના વિશે અમને વાત કરો.
0: મેં આગળ પણ કીધું કે બીજામૃત એ બીજનું રસીકરણ છે, તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. એક તો બીજનું અંકુરણ ઝડપી અને મજબૂત થાય છે, બીજને રોગ અને જીવાતોથી રક્ષણ મળે છે, યુવાન છોડની વૃદ્ધિ તંદુરસ્ત થાય છે અને ઉપજની ગુણવત્તા પણ વધે છે.
1: બરોબર. હવે સાહેબ, તમે જીવામૃતની વાત કરી, બીજામૃતની વાત કરી, તો જીવામૃત અને બીજામૃત આ બંને વચ્ચે શું ફરક છે, તફાવત શું છે?
0: તફાવતની વાત કરીએ તો બીજામૃત મુખ્યત્વે બીજના સારવાર માટે વપરાય છે.
1: બરોબર.
0: જેમ કે આપણે અગાઉ પણ સીડ ટ્રીટમેન્ટ કરતા હતા એ રીતે.
1: બરોબર.
0: ત્યારે જીવામૃત જમીન અને વિકસિત છોડ માટે વપરાય છે.
1: અચ્છા.
0: ફરક એટલો છે કે જીવામૃતમાં વધારે પ્રમાણે ગોબર અને છાણ હોય છે, જે છોડને પોષણ પૂરું પાડે છે.
1: વાહ. તો સાહેબ, હવે આ બંને એટલે જીવામૃત ને બીજામૃતનો બંનેનો જો ઉપયોગ આપણે કર્યો હોય, આ બંનેનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત કેમ ઘટે છે?
0: એના કારણની વાત કરીએ તો આ બંનેમાં અબજો અને સક્રિય સૂક્ષ્મજીવો છે, જે જમીનમાં પોષક તત્વો છોડ માટે ઉપલબ્ધ કરી આપે છે. તેથી આમાં બાહ્ય ખાતરોની જરૂર પડતી નથી.
1: બરોબર. હવે આ જીવામૃત અને બીજામૃત આ બંનેનું મહત્વ શું છે એ પણ જણાવો.
0: આ બંને પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધારસ્તંભ છે અને બંને જમીનને જીવંત બનાવે છે, જે ટકાઉ ખેતી માટે અનિવાર્ય છે. તેમનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે અને ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.
1: બરોબર. તો આ જીવામૃત ને બીજામૃત આને કેટલી વાર અને કેવી રીતે વાપરવા જોઈએ?
0: બીજામૃતની વાત કરીએ તો બીજને 300 મિલી પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો જોઈએ. ત્યારબાદ બીજને સાયામાં કપડા અથવા કંતાન પર પાતળો થર કરીને બીજ સુકાય ત્યાં સુધી મૂકી રાખવા અને બીજ સારી રીતે સુકાઈ ગયા બાદ તુરંત એનો વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ.
1: બરોબર. હવે સાહેબ, શાકભાજીના પાકોમાં બીજામૃતનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ એ પણ થોડું જણાવો.
0: મોટા ભાગના શાકભાજીમાં ફેર રોપણી આવતી હોય છે, તો ફેર રોપણી માટેના પાકો જેવા કે ટમેટા, મરચી, રીંગણ, કોબીજ, ફૂલગોબી, ડુંગળી

0: વગેરેના ધરુના મૂળને 15-20 મિનિટ સુધી બીજામૃત દ્રાવણમાં ડુબાડી અને પછી તેની ફેર રોપણી કરવી જોઈએ.
1: બરોબર. એટલે સાહેબ, આ તમે સરસ મજાની બધી વિગતે વાત કરી. હવે જે મુખ્ય વસ્તુ હોય કે ભાઈ આ બંનેથી જે ખેડૂતો છે એને આવકમાં શું ફેર પડે અને સ્વાસ્થ્ય પર એની શું અસર પડતી હોય એ પણ જણાવો.
0: એક તો આવકમાં વાત કરીએ તો આમાં આ પ્રાકૃતિક ખેતીના જે મુખ્ય આધારસ્તંભો હોય એનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. કારણ કે આ ખેતીમાં બહારથી કોઈ વસ્તુ લાવવાની રહેતી નથી, ઉપજની ગુણવત્તા વધે છે. તેથી આજે બજારમાં પ્રાકૃતિક ખેતીની ઉપજના ભાવ પણ સારા મળે છે. જે ઘઉં સામાન્ય બજારમાં 700 રૂપિયે પ્રતિ 20 કિલો ના ભાવ હોય છે, એ જ પ્રાકૃતિક કૃષિના ભાવ બજારમાં 1000 રૂપિયા પ્રતિ 20 કિલો ના ઘઉંના હોય છે. એટલે આટલો બધો ફરક પડે છે. રાસાયણિક અવશેષ વગરનું અનાજ સ્વાસ્થ્ય માટે સારામાં સારું હોય છે, તેથી ઘણા બધા રોગોથી મુક્તિ મળે છે અને ખેડૂતને જીવાત નાશકો એટલે કે જંતુનાશકોના સંપર્કથી પણ બચાવે છે.
1: હા, મોટો ફાયદો છે. હવે સાહેબ, તમે આ બધી વિગતે વાત કરી કે ભાઈ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, તો હવે આ બધું જેમને આવડે છે તો આવડે છે, પણ શીખવું છે જેમને, તો આ બનાવવાની જે તાલીમ જેમને જોઈતી હોય તો આ તાલીમ ક્યાંથી મળે એના વિશે અમને માહિતી આપો.
0: બહુ સરસ પ્રશ્ન કર્યો કિરણભાઈ. દરેક જિલ્લામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્માની કચેરી હોય છે.
1: જી જી.
0: અને આત્માના સ્ટાફ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે, જેમાં ખેડૂતે આત્મામાં એક રજિસ્ટર ગ્રુપ બનાવવાનું હોય છે. ધારો કે કોઈ ખેડૂતો રજિસ્ટર ગ્રુપ ના બનાવેલું હોય તો પણ જે આત્મા દ્વારા જે તેમના ક્લસ્ટરો બનાવેલા હોય છે અને તેમાં આત્માના સીઆરપી અને કૃષિ સખી હોય છે, એ બંને દ્વારા પણ ખેડૂતોને આ તાલીમ આપવામાં આવે છે.
1: બરોબર. હવે સાહેબ, ખેડૂત મિત્રોમાં એક વાત ચર્ચાતી હોય છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો ને તો એમાં ઉપજ ઓછી આવે, તો હવે આ વિધાન, આ ચર્ચા સાચી છે કે ખોટી એ થોડો તમને પ્રકાશ પાડો.
0: ના, એ પ્રશ્ન બાબતે જો ચર્ચા કરીએ તો શરૂઆતના 2-3 વર્ષમાં ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. કારણ કે આપણે સતત રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વર્ષોથી વાપરતા રહેલા છીએ, એની અસરના લીધે ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. પરંતુ 3જા વર્ષથી જમીન મજબૂત થઈ જાય છે અને ધીમે ધીમે કઈ સ્થિર રહે છે અને ત્યારબાદ એની ઉપજ વધતી જ જાય છે. અનેક અભ્યાસો અને કિસ્સાઓમાં પરંપરાગત ખેતી કરતા પણ આ પ્રાકૃતિક ખેતીથી વધારે નફો થયો હોય એવું વૈજ્ઞાનિકો પણ જણાવેલ છે.
1: વાહ. હવે સાહેબ, જે આપણે નાના સીમાંત ખેડૂતો છે એ લોકોએ જે આ પ્રાકૃતિક કૃષિ શરૂ કરવી હોય તો કેવી રીતે એમણે શરૂઆત કરવી જોઈએ એ વિશે પણ થોડું કહો.
0: આ પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે જે દરેક જણ કરી શકે. ધારો કે નાના ખેડૂત હોય તે પોતાના ખેતરમાં એક નાનો ભાગ પસંદ કરે, જમીનને થોડું મલ્ચિંગ કરી દે, સ્થાનિક બીજ અને પ્રાકૃતિક ખાતરનો વપરાશ વધારે. તેમ એ સિવાય આપણે એક શરૂઆતમાં પ્રાકૃતિક કૃષિની જયારે મુવમેન્ટ ચાલતી હતી ત્યારે સુભાષ પાલેકરના ઝીરો બજેટની વાત થતી હતી. એ ઝીરો બજેટના આધાર સ્તંભોનો ઉપયોગ કરી અને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તેમજ ખેતીનો અન્ય કચરો પણ આમાં ઉપયોગ લઈ અને નાના ખેડૂતો પણ સારી રીતે પ્રાકૃતિક કૃષિ કરી શકે છે.
1: વાહ, તો ખૂબ સરસ વાત કરી સાહેબ. હવે સાહેબ, પ્રાકૃતિક કૃષિ આપણું જે પર્યાવરણ છે એને કેવી રીતે મદદ કરે એ પણ અંતમાં અમને જણાવો.
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે. આજના સમયમાં આજે જયારે પર્યાવરણ દૂષિત થયું છે ત્યારે ખરેખર પ્રાકૃતિક કૃષિ એક જ એક વરદાન રૂપ સાબિત થાય તેમ છે. કારણ કે આજે જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ એ બધું રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના લીધે ઘણું જ બધું વધી ગયેલું હતું. કે આપણે એવા પણ કિસ્સા જોયા હતા કે મધ્ય ગુજરાતમાં જયારે બોરવેલ બનાવવામાં આવે છે ત્યારે પાણીની સાથે નાઇટ્રેટના અવશેષ પણ મળે છે. તો આવા સમયે જો આપણે આ પ્રાકૃતિક કૃષિ અપનાવશું તો પર્યાવરણની એક મોટી સેવા થશે. કારણ કે આ ખેતીથી જમીનમાં કાર્બનિક પદાર્થ વધારે છે જે કાર્બન સંગ્રહ કરે છે અને વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવામાં પણ મદદ કરે છે. પાણીનું પ્રદૂષણ પણ ઘટે છે, જે

0: જીવતા વધે છે અને માટીનું ક્ષયણ રોકાય છે.
1: અરે વાહ, તો સાહેબ ખૂબ વિગતે આપે વાત કરી. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના મહત્વ વિશે ઘણા બધા પ્રશ્નો તમને અમે પૂછ્યા, બધા પ્રશ્નોના આપે વિગતે જવાબ પણ આપી દીધા. તેમ છતાંય હજી શ્રોતા મિત્રોને, ખેડૂત ભાઈઓ બહેનોને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય કે કોઈ પણ પ્રકારે આપની પાસેથી કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો આપનો એક મોબાઈલ નંબર મિત્રોને અમે આપી દઈએ. તો મિત્રો, શ્રી ખેંગારજી ઠાકોર સાહેબ, કે જેઓ સુરેન્દ્રનગરના મદદનીશ ખેતી નિયામક છે, એમનો મોબાઈલ નંબર છે 96 628 74 403. અંગ્રેજીમાં કહું તો 9 6 2 8 7 4 0 3. તો આ નંબર પર ઠાકોર સાહેબનો સંપર્ક કરી શકાય. ઠાકોર સાહેબ, આપ ટેલિફોનિક રીતે સુરેન્દ્રનગરથી અમારી સાથે ગામના ચોરે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપની રજા લઈએ એ પહેલાં સૌ શ્રોતા મિત્રોને એક સરસ મજાનું ભજન સંભળાવીએ અને પછી છૂટા પડીએ. ઠાકોર સાહેબ, તમને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ.
0: મારા પણ રામ રામ સૌને.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજિટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપિયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યા, જ્યાં વિમાન મથક પર ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને તેનું સ્વાગત કર્યું. ભારતીય અને ન્યૂઝીલેન્ડ સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓની હાજરીમાં વિમાન મથકના રનવે પર શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરાયું હતું.
1: લગભગ 4 દાયકા બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે. ભારતીય સમુદાયના લોકો શ્રી મોદીને આવકારવા વિમાન મથક પર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમને ભારતીય તિરંગો લહેરાવ્યો. શ્રી મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું. શ્રી મોદી ઓકલેન્ડમાં સમુદાય સ્વાગત દરમિયાન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જીવંત ઉજવણીના સાક્ષી બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, આ પ્રદર્શનમાં પંજાબ તમિલનાડુની સંસ્કૃતિઓ, કર્ણાટક અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ અને વંદે માતરમનું પ્રદર્શન દર્શાવાયું છે. શ્રી મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા તથા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સ્થાયી લોકોથી લોકોના બંધનને મજબૂત કરવા બદલ ભારતીય સમુદાયની પ્રશંસા કરી. આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓ વેપાર, રોકાણ, શિક્ષણ, ટેકનોલોજી અને પરસ્પર સંબંધમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. શ્રી મોદી અગ્રણી વ્યવસાયિકો અને રમતગમતના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. ચૈતાલી જોશી, સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના 680 કિલોમીટર લાંબા રૂટ પર સ્વદેશી રેલ સલામતી પ્રણાલી કવચના અમલીકરણ માટે 206 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પરિયોજનાનો હેતુ સલામતી અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો અને હેતુ ગીચ વસ્તીવાળા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રૂટ પર સ્વદેશી સલામતી પ્રણાલીનો વિસ્તાર કરવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે કવચ પ્રણાલીનો 4થો તબક્કો રેવાડી, દિલ્હી અને શકુરબસ્તી ભટિંડા વિભાગો પર લાગુ કરાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે કવચ પ્રણાલી સિગ્નલ ઉલ્લંઘન અને ટ્રેન અથડામણ જેવા અકસ્માતોને રોકવા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત રેલવેએ છત્તીસગઢના રાયપુરમાં 250 ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ માટે વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર બનાવવા માટે 175 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાતના સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું કે આ માટે આર્સેનલ મિત્તલ ઇન્ડિયા કંપનીએ અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવામાં કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને

25,000થી વધુ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે બિહારના ગયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બિહાર લોક પ્રશાસન અને ગ્રામીણ વિકાસ સંસ્થા સાથે ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ઓસ્ટ્રેલિયાથી તામિલનાડુમાં અમૂલ્ય પ્રાચીન સામગ્રીઓની સફળતાપૂર્વક પરત ફરવા બદલ આનંદ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે પ્રાચીન સામગ્રીઓનું પરત આવવું એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જાળવણીની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મસ્કતમાં તેમના ઓમાનના સમકક્ષ બદ્ર બિન હમાદ અલ બુસૈદીને મળ્યા અને બંને દેશ વચ્ચેના સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે વાટાઘાટો, વેપાર, રોકાણો, કનેક્ટિવિટી, દરિયાઈ ટેકનોલોજી, સંરક્ષણ અને સાયબર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડોમેન્સ પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ ગલ્ફમાં વિકાસ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો પર પણ વ્યાપક વિચારોનું આદાન પ્રદાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsandair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. યુરોપિયન યુનિયને મેટા પર તેના ડિજિટલ સેવાઓના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુરોપિયન સંઘે કહ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓને લાંબા સમય સુધી આ પ્લેટફોર્મ પર જોડાયેલા રાખવા માટે બનાવવામાં આવ્યા છે. યુનિયને મેટાને સતત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવી પુનરાવર્તિત ઉપયોગને પ્રોત્સાહન આપતી સુવિધાઓને આપમેળે બંધ કરવા કહ્યું છે. કમિશનના જણાવ્યા અનુસાર મેટા ચોક્કસ સુવિધાઓ દ્વારા વપરાશકર્તાઓ, ખાસ કરીને બાળકો અને કિશોરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઊભા થતા જોખમોનું પર્યાપ્ત મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયું છે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગમાં 46 ઓવરમાં 4 વિકેટે 194 રન કર્યા છે. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફૂટબોલમાં ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે રાત્રે બીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસુ સત્રની તૈયારીઓની સમીક્ષા કરી. સંસદ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મેઘવાલે જણાવ્યું કે આગામી સત્ર માટે નિર્ધારિત કાયદાકીય કાર્યની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ અને વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે બેઠકમાં આંતરવિભાગીય સહયોગ સુધારવા, સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવા અને ઉત્પાદકતા અને સેવા વિતરણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. દક્ષિણ સ્પેનમાં ભીષણ ગરમી વચ્ચે લાગેલી આગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અન્ય 8 ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના દેશના સૌથી ભયંકર જંગલમાં આગમાંની એક છે. 300થી વધુ કટોકટી કર્મચારીઓ હાલમાં અલ્મેરિયા જંગલમાં આગનો સામનો કરવા કામ કરી રહ્યા છે. આગને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ABDMની પ્રગતિની સમીક્ષા કરવા માટે મિશન સ્ટીયરિંગ ગ્રુપની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં નોંધાયું કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશ્વની સૌથી મોટી ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવ્યું છે, જેમાં લગભગ 94 કરોડ મિલિયન આયુષ્માન ભારત આરોગ્ય ખાતા બનાવાયા છે અને 105 કરોડ આરોગ્ય રેકોર્ડ લિંક કરવામાં આવ્યા છે. 53 લાખ આરોગ્ય સુવિધાઓ અને આશરે 10 લાખ આરોગ્ય વ્યવસાયિકો રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય રજિસ્ટરમાં નોંધાયેલા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ સુધી હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાતમાં આજે 1 પણ જિલ્લામાં વરસાદ ન થયો હોવાના અહેવાલ છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ આલ્કોહોલ ધરાવતી દવાઓના નિયમનને વધુ કડક બનાવવા માટે ડ્રગ્સ નિયમ 1945માં સુધારો કર્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇથિલ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે શેડ્યુલ K હેઠળ લાયસન્સિંગ

0: આવશ્યકતામાંથી હાલની મુક્તિ દૂર કરી છે. મંત્રાલયના જાહેરનામા અનુસાર 30 મિલીથી વધુ જથ્થામાં 12% વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી બધી દવાને હવે મુક્તિ આપવામાં આવશે નહીં. આવી દવાઓ માટે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ જરૂરી લાયસન્સ મેળવવાની જરૂર રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજિટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપિયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને છન્નુલાલ મિશ્રાએ ગાયેલા આરક્ષણ ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. સુર માધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો મેદાન ફિલ્મનું ગીત, જેને ગાયું છે રિચા શર્મા અને જાવેદ અલીએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું ફાલ્ગુની શેઠ અને સાથીઓએ ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

આકાશવાણી ગાયકવૃંદે ગાયેલી સુરેશ ખાંતીની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના

દિલીપ પટેલ અને અરુણા વસાએ ગાયેલી સુરેશ ઘાંતીની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો કૌમુદી મુનશીના કંઠમાં રાજેન્દ્ર શાહની રચના.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા

તે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. એનઆઈપીપીનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ.

તો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફીએ ગાયેલા બ્રહ્મચારી ફિલ્મના ગીતથી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મે મોહમ્મદ ઝુબેર. प्रधानमंत्री नरेंद्र मोदी तीन देशों की यात्रा के अंतिम चरण में आज न्यूजीलैंड के ऑकलैंड पहुंचे. हवाई अड्डे पर प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने श्री मोदी का स्वागत किया.

સદાબહાર ગીત સાતને 20 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ગીતો. 8:30 વાગે પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત. 9 વાગે સવારે 9:30 વાગે ગુજરાતી ગીતો. 10:02 મિનિટે ફિલ્મ સંગીત. 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. 10:45 મિનિટે સુગમ સંગીત. 11:02 મિનિટે ફિલ્મ સંગીત. 11:30 વાગે આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ. 12:12 મિનિટે ગુજરાતી ગીતો. 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 મિનિટે સુગમ સંગીત, કલાકારો રેખા ઠાકર અને વિભા દેસાઈ. 1:30 મિનિટે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 મિનિટે લોકસંગીત, કલાકારો મનુભાઈ સોલંકી અને વર્ષા વણઝારા. 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 મિનિટે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 વાગે સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો. 8:15 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 વાગે ગુજરાતી ગીતો. શ્રોતાઓના પત્રો તથા ઇમેલ પર આધારિત કાર્યક્રમ સવિનય વિનંતી કે 9:15 મિનિટે. 9:30 વાગે આજ કે ફનકાર અને 10:00 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં ડોક્ટર આર માધુરી દેવીનું કર્ણાટિક વીણાવાદન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું ગોરધનભાઈ વ્યાસના સ્વરમાં ભક્તિ સંગીત.

એવું કહેવાય છે જનની જન્મ ભૂમિષ્ઠ સ્વર્ગાદપી ગરી હશે. માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ગૌરવશાળી છે, મહાન છે. પૌરાણિક અનેક દ્રષ્ટાંતોથી પ્રમાણિત થાય છે. માં સંસારના રૂપમાં જીવનની આધાર સ્થિતિશીલાને પ્રતિષ્ઠિત કરે છે. વળી માતા માટે કહ્યું છે, હે જનની, હે જન્મદાત્રી, તું જન્મ આપે તો કોઈ ભક્તજનને જન્મ આપજે, અથવા તો કોઈ દાનવીરને આપજે જન્મ, અને અથવા તો કોઈ શૂરવીરને. કહ્યું છે, દાતા ભવતી વાનવા, અને કલયુગમાં તો દાનમ એકમ કલયુગે. મહાભારતમાં ભક્ત કર્ણ વિશે એમ કહેવાયું છે કે મોટા મૂળિયા વાળું કોઈ વૃક્ષ હોય એ પણ ગમે ત્યારે તૂટી પડે છે, અને નદીઓ સુકાઈ જાય છે અથવા તો નદીના જળ સમુદ્રમાં જાય છે, પરંતુ હવન અને દાન એ કોઈ દિવસ ખરેખર દૂર થતા નથી. હુતંજ દત્તંજ તથૈવ તિષ્ઠતિ. આ માટે એમ કહેવાય છે, દાનના ઘણા એવા દ્રષ્ટાંતો આપણી પાસે છે, પરંતુ એમાંથી જો વિચાર કરીએ તો તુલસીદાસજીએ પણ કહ્યું છે કે જગતમાં દાનના સત્યના ચાર પદ હોવા છતાં કલયુગમાં એક પ્રમાણ છે, માટે એને કેવા પ્રકારે દાન કરવું જોઈએ. આ બાજુ આપણે ત્યાં ઈશ્વરચંદ્ર મહાસાગર બંગાળના એમનું એક ઉદાહરણ છે. એ બહુ દાની હતા. એક વખત તેમના ઘર પાસે એક ભિખારણ આવી, માતા બેઠા હતા. માતાના કાઢાની અંદર એક સોનાનું કડું હતું. ઈશ્વરચંદ્રે કહ્યું, માં તારું કડું આપ, મારે દાન દેવું છે. અને માં વિના સંકોચે કડું પોતાના પુત્રને આપે છે. એ કડું ઈશ્વરચંદ્રે પેલી ભિખારણને આપી દીધું. સમય જતા જતા ઈશ્વરચંદ્ર યુવાન થયા, માતા વૃદ્ધ થયા. એક વખત તેમને કહ્યું, માં તારા હાથનું માપ આપને, કેમ બેટા? તો કે મારે કડું બનાવવું છે. માતા કે, બેટા હવે હું તો વૃદ્ધ થઈ અને આ વૃદ્ધ શરીરમાં કડું ન શોભે, માટે કડું તું મારા હાથનું માપ ન લેતા, પરંતુ જે તે વિચાર્યું છે તે ગરીબો માટે ચિકિત્સા રહેશે, અથવા તો એમના ભણવા માટેના જે કંઈ કાર્ય છે તું કરી શકે છે. અને ઈશ્વરચંદ્રે માતાના વચનને પ્રમાણ કરી દીધું.

એટલા માટે કહ્યું છે કે દાન એ કલિયુગની અંદર બહુ જ ફળદાયી છે, દુર્લભ છે, પણ તે કરતા સુરવીર પણ કોઈ હોય. માને કહ્યું, હે જન્મદાત્રી, દાનવીર થતા પછી સુરવીરને પણ કોઈને જન્મ આપજે. કારણ કે સુરવીર સમય જતા જ્યારે રાષ્ટ્રમાં જરૂર પડે છે ત્યારે તૈયાર થઈ જાય છે. એક દોહરામાં કોઈએ કહ્યું છે, બહુ સુંદર કહ્યું છે, ભક્તજન અને બંબ બજે રજપૂત કેતા જાગે નહીં.

નેતા તું અત્યારે સુઈ જઈએ પણ સમય આવે તારે જાગવું પડશે, અને તે વખતે તારે સુવાનું નહીં રહે. ઉપદેશ આપે માતા પોતાના પુત્રને, રામને લક્ષ્મણની વાતો અને એ વાતો સાંભળી અને તું આ પ્રમાણે વર્તન કરજે જેમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુભદ્રાને ગર્ભની અંદર કોઠા યુદ્ધની વાત કહી હતી અને અભિમન્યુ 7 કોઠામાં 6 કોઠામાં વિજય કર્યો હતો અને 7માં કૌરવના કપટથી તેનું મૃત્યુ હતું. આગળ માતા શું કહે છે?

અત્યારે પોપટ દાવણી અને ખેલવા માટે રમકડા તું ખેલી લેજે, પણ તે દિવસ તારે એ ઘૂઘરા અને દાવણી ફેરવવાનો સમય રહી નહીં, કારણ કે તે દિવસે તું ઉઠીશ તારે રાતે બમ બોલ ભવાની, તારા હાથમાં ભવાની હશે, લાલ કંકુ કે રોચા ન લો.

ત્યાં તું સુઈ રહી જાય. મારા કેસરી, તારી હિન્દ વાણી વાત જુએ છે અને જાગીને વહેલો વહેલો આવજે બાલુડા માને હાથે ભેટ બંધાવવા. બેટા શિવાજી, માતાજી શિવાજીને ઉપદેશ આપે છે. આવો જ ઉપદેશ સ્વામી વિવેકાનંદને નરેન્દ્રનાથ એમને ઉમદા માતાના પેટે જન્મ ધારણ કર્યું હતું, સદભાગી બન્યા હતા. તેમણે પણ માતાના ખોળાની અંદર રામાયણ અને રામ સીતાની વાતો સાંભળી હતી કે જેનાથી રામના સંઘર્ષની વાત તેમને યાદ આવી હતી. પોતાના વ્યક્તિગત પુરુષાર્થ સાહસવૃત્તિ અને તેનાથી વિજય મેળવ્યો હતો નરેન્દ્રનાથ. પછી પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના આધ્યાત્મિક ઉપદેશથી પોતે આધ્યાત્મિક જ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું અને તેથી તો આધ્યાત્મિક વિભૂતિ, ધ્યાનનિષ્ઠ અને સંન્યાસી અને એવા યુવાન મહાન વ્યક્તિ તરીકે પોતાના પ્રભાવથી સમગ્ર જગતને હચમચાવી મૂક્યું હતું. સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક માટે માતા ભુવનેશ્વરીના ખોળામાંથી જ બધી વાતો શીખ્યા હતા અને એટલા માટે તો કહેવાનું કે માતાનો ઉપદેશ એ માતાના ખોળામાંથી જે મળે છે એ ઉપદેશ કેટલો કામ લાગે છે વિચાર તો કરો. આ બાજુ માતા મદાવસા પોતાના છોકરાને ઉપદેશ આપે છે. શું કહે છે? શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી સંસાર માયા પરિત વર્જિતો સી સંસાર સ્વપ્નમ તજ મોહ નિદ્રા મદાલસા વાક્ય પુત્રો ઉવાચ. આ રીતે માતાના ઉપદેશને જે ગ્રહણ કરે છે એ ખરેખર ભવિષ્યમાં અનેક રીતે પોતે વિજય પ્રાપ્ત કરે છે જ. અને આ વીરતા ભરેલી વાણી સાંભળી અને વીર પુરુષો પણ પોતે પોતાના માતાના ઉપદેશને મનમાં લાવીને વીરતા બતાવે છે. કહેવાય છે આપણો આ ભારત દેશ અતિશય મહાન છે. શબદેવના પુત્ર ભરત એ ગુણવાન હતા, બુદ્ધિશાળી હતા અને તે માટે અજનાભખંડ એવા ભારતનું નામ ભરતના ઉપરથી ભારત દેશ પડ્યું. અને આ ભારત દેશ એ વેદોની ભૂમિ છે, ભારત દેશ આધ્યાત્મ ગુરુજનોની ભૂમિ છે. અરે આ ભારત દેશમાં સત્યો પણ જન્મી છે અને આ ભારત દેશમાં વીર પુરુષો પણ જન્મ લઈને પોતાના સમય આવે ત્યારે રાષ્ટ્રની રક્ષા માટે નીકળી પડ્યા છે. એટલા માટે તો કહેવાય છે

15 ऑगस्ट એટલે સ્વાતંત્ર દિવસ. આ 15 ઓગસ્ટ સ્વાતંત્ર દિવસે આપણને સ્વાતંત્રતા મળી હતી અને મા ભારતી ગુલામીમાંથી મુક્ત થઈ હતી અને તેથી 15 ઓગસ્ટને સ્વાતંત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. મહાત્મા ગાંધીજી અહીંયા જ્યારે ગુજરાતમાં આવ્યા અને તે પછી એમને આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી, એમને કમર કસી હતી. અર્થમ સાધ્યામિ કિંવા કાર્ય સાધ્યામિ કિંવા દેહમ પાતયામિ, અને સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. ભારતના પ્રાંત પ્રાંતમાંથી ધુરંધર લોકો ખરેખર અને વ્યક્તિઓ બહાર આવી મુંબઈમાં, ગુજરાતમાંથી દાદાભાઈ નવરોજી અને સાથે સાથે તેમણે આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગૃત કરી. કેમ ભૂલી આપણા કવિ નર્મદને, કવિ નર્મદે ગુજરાતને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે ચેતવણી આપી હતી અથવા ચેતના આપી હતી એવો આપણો

આ મહાન ભારત દેશ એને આપણે વંદન કરીએ છીએ, અને તેથી તો આ ભારત દેશને આપણે વંદન કરતા કરતા આગળ કહીશું સ્વામી દયારામે આર્ય સમાજ સ્થાપ્યો અને સમસ્ત ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષે અંબુભાઈને આપી હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજી એમને આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર કેટલાય લોકોને આવ્યા પછી એમને કોચરબમાં આશ્રમ ખોલ્યો હતો. તે વખતે સરદાર વલ્લભભાઈ માધવભાઈ દેસાઈ, દેશના અનેક નેતાઓએ પણ તેમને સાથ આપ્યો હતો, સામેલ થયા હતા. અમદાવાદના મીન માલિક અંબાલાલ સારાભાઈએ કપરો સમય આશ્રમમાં ખર્ચ માટે સારી એવી મદદ કરી હતી. આ દેશ અંગેની હાંસલ કરવાને માટે કેટલાક વીર પુરુષોએ પોતાના પ્રાણોના બલિદાન દીધા હતા.

અને તેની સમાજ મધ્યરાત્રિએ બ્રિટિશ હકુમતે ભારતના દળણ વીરોને, ક્રાંતિકારી વીરોને, સપૂતોને ફાંસી આપી હતી. ખરેખર શહીદ દિવસ તરીકે ઓળખાતા દિવસને ભારતીય ઇતિહાસ માટે કાળો દિવસ તરીકે આજે પણ માનવામાં આવે છે. એવો અમારો ભારત દેશ, એને આપણે ન ભૂલીએ, ભારતને કોટી કોટી વંદન કરીએ. આગળ કહ્યું તેમ ભારતના અનેક પ્રકારે વેદના વિદ્વાનો પણ આ ભારતને નમન કરે છે. એથી તો ભારતનો દેશ વેદોનો દેશ કહેવાય છે, ગુરુજનોનો દેશ કહેવાય છે. ફરીથી આપણી જન્મભૂમિ અને જનિતાને પ્રમાણ કરી અને પ્રણામ કર્યા પછી આપણે એમને કહીશું, શું કહીશું એને માટે ખૂબ સુંદર મેઘાણીની ગુરુજીના શબ્દો આપણને અંતમાં યાદ આવે છે.

શબ્દો તો યાદ કરો. આપણે આગળ કહ્યું તે પ્રમાણે યાદ કરો જીજાબાઈને, કે મદારસાને યાદ કરો, અને વિવેકાનંદના માતાને પણ યાદ કરીએ તો ખબર પડે. એટલા જ માટે આપણે કહ્યું છે કે